વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે 93.9 MHz પર વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. આજે રવિવાર, શક સંવત 1948ના શ્રાવણ માસની 18મી તિથિ, એટલે કે તારીખ 9 ઓગસ્ટ 2024. અત્યારે સવારના 5:58 થવા આવી છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌ શ્રોતા મિત્રોનું હું નીલાંબરી હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રાનો આરંભ કરીએ મંગલ સુરાવલીથી.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં આજથી 17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 1200થી વધુ તિરંગા યાત્રા યોજાશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ યુવા શક્તિના સામર્થ્યથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનોને આહવાન કર્યું. વૃક્ષોનું જતન સૌની સામૂહિક જવાબદારી ગણાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. ડેરી એનાલોગ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી વેગવાન બનાવી. છેલ્લા 3 દિવસમાં રાજ્યની 1153 પેઢીઓની તપાસ કરવામાં આવી. અને રાજ્યભરમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન. સમાચાર વિગતવાર. રાજ્યમાં આજથી 17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 1200થી વધુ તિરંગા યાત્રા યોજાશે. રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાનાર વિવિધ કાર્યક્રમો અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે દેશની સુરક્ષા માટે શહાદત આપનાર વીર જવાનો અને તેમના પરિવારો પ્રત્યે આદર વ્યક્ત કરવા તેમજ સૌ નાગરિકોમાં દેશભક્તિના ભાવને મજબૂત કરવાના હેતુથી આજથી 17 ઓગસ્ટ દરમિયાન વિવિધ રાષ્ટ્રભક્તિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
1: હર ઘર તિરંગા અભિયાનને વધુ આગળ વધારતા આ વર્ષે 10મી તારીખે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. 11મી તારીખે અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવશે. 12મી તારીખે રાજકોટ ખાતે આયોજન કરવામાં આવશે. 14મી તારીખે વડોદરા ખાતે આયોજન કરવામાં આવશે. તે સિવાય રાજ્યના તમામ મંડળોમાં એટલે કે તાલુકાઓમાં, ગામડાઓમાં અને જિલ્લા કક્ષાએ બી આ આયોજન કરવામાં આવશે.
0: શ્રી સંઘવીએ વધુમાં જણાવ્યું કે આ વર્ષે સમગ્ર રાજ્યમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવશે. રાજ્યભરમાં 1200થી વધુ તિરંગા યાત્રાઓ યોજાશે.

0: અમદાવાદમાં 11 ઓગસ્ટના રોજ ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. આ તિરંગા યાત્રામાં સહભાગી બની રાષ્ટ્રભાવનાની ઉજવણી કરવા તંત્ર દ્વારા સૌ નાગરિકોને અનુરોધ કરાયો છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ યુવા શક્તિના સામર્થ્યથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનોને આહવાન કર્યું છે. ભાવનગર યુનિવર્સિટી ખાતે યોજાયેલા માય ભારત યુવા સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધી તેમના વિચારો, અનુભવો અને ભાવિ લક્ષ્યો અંગે જાણકારી મેળવી હતી. તેમણે યુવાનોને પોતાની ક્ષમતા, જ્ઞાન અને ઉર્જાનો ઉપયોગ વ્યક્તિગત પ્રગતિની સાથે રાષ્ટ્રના વિકાસ માટે કરવાની પ્રેરણા આપી હતી.
1: ગત સપ્તાહ દેશની અંદર 28,000થી વધારે સ્થાનો પર 1.25 કરોડથી વધારે યુવાનો એક સાથે જોડાઈને વિવિધ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન ના સહયોગથી નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત કાર્યક્રમની અંદર આદરણીય પ્રધાનમંત્રીજી સ્વયં ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ આગામી દિવસોની અંદર યુવાઓ દ્વારા ચલાવવામાં આવે, યુવાઓ સંકલ્પ લે, યુવાઓ વિકસિત ભારતના રાહબર બને અને 2047ની અંદર ભારત વિકસિત બને એના પાયાની અંદર દેશનો નાગરિક ફિટ રહે, દેશના યુવાનો ફિટ રહે, દેશના યુવાનો સશક્ત બને, દેશના યુવાનો સક્ષમ બને તો દેશ વિકસિત બને.
0: કેન્દ્રીય મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે ભારતની પ્રાચીન વિરાસત, સમૃદ્ધ સંસ્કૃતિ અને ઐતિહાસિક ધરોહર અંગે પણ સંવાદ કર્યો હતો. તેમણે યુવા ખેલાડીઓ સાથે સંવાદ કરી તેમની સિદ્ધિઓને બિરદાવી હતી. નશામુક્ત યુવા, નશામુક્ત ભારતના સંદેશને આત્મસાત કરતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ નશામુક્તિના શપથ ગ્રહણ કર્યા હતા. સોનગઢમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે બોલતા શ્રી સંઘવીએ કહ્યું કે માત્ર વૃક્ષારોપણ જ નહીં, વાવેલા વૃક્ષોનું જતન કરવું એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. સાદડવેલ ગામે યોજાયેલા વૃક્ષારોપણ મહાયજ્ઞમાં હજારો ગ્રામજનો સ્વયંભૂ જોડાયા હતા. આ તકે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશ પટેલે કહ્યું કે આદિવાસી સમાજનો પ્રકૃતિ પ્રેમ જ જંગલોની સુરક્ષાનું મુખ્ય કારણ છે. આજે પણ ઉમરગાંવથી અંબાજી સુધી સમગ્ર આદિવાસી પટ્ટામાં જંગલો સુરક્ષિત રીતે સચવાયેલા છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ ગ્રામજનો સાથે સંવાદ સાધી આદિવાસી સમુદાયના પ્રકૃતિ પ્રેમની નિષ્ઠાને બિરદાવી હતી. ડેરી એનાલોગ સામે ફૂડ અને ડ્રગ્સ વિભાગે કાર્યવાહી વેગવાન બનાવી છે. 6-8 ઓગસ્ટ દરમિયાન ફૂડ સેફટી ટીમોએ રાજ્યભરમાં સઘન તપાસ હાથ ધરી છે. રાજ્યભરમાં 1153 પેઢીઓની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન 79 નમૂના લેવાયા, જ્યારે 1518 કિલોગ્રામ જથ્થો નાશ કરાયો. રાજ્યભરમાં માત્ર 255 પેઢીઓની તપાસમાં 108.25 કિલોગ્રામ ડેરી એનાલોગનો જથ્થો નાશ કરવામાં આવ્યો. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 36.25 કિલો જથ્થો નાશ કરાયો, જ્યારે સુરત મનપા વિસ્તારમાં 30 કિલો, જામનગર જિલ્લામાં 15, જામનગર મનપા વિસ્તારમાં 12 કિલો જથ્થો નાશ કરાયો, નડિયાદમાં 12, આણંદમાં 3 કિલો જથ્થો નાશ કરાયો, અમદાવાદમાં કુલ 15 પેઢી અને નવસારીમાં 12 પેઢીઓની તપાસ હાથ ધરાઈ. સમગ્ર કાર્યવાહી ડેરી એનાલોગ્સ પ્રોહિબિશન અંતર્ગત કરવામાં આવી રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABD ને ફોલો કરશો. અરવલ્લી જિલ્લામાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. અરવલ્લી જિલ્લાના અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે માલપુર તાલુકામાં ધોરણ 3માં અભ્યાસ કરતી માત્ર 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર મામલે પોલીસે પોક્સો એક્ટ હેઠળ દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વધુ માહિતી આપે છે નાયબ પોલીસ અધિક્ષક DP વાઘેલા.
2: પોક્સો એક્ટની કલમો નીચે દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવેલી છે. આ જે આરોપી છે એને આજથી 2 વર્ષ અગાઉ પણ એક અન્ય મહિલા હતી એની સાથે દુષ્કર્મ કરેલું, જે અંગે એની ધરપકડ કરવામાં આવેલી હતી. આ જે આરોપી વિરુદ્ધ અગાઉમાં જે ગુનો દાખલ થયેલો છે એ ગુનાના કામે એના જામીન રદ કરાવવા માટે પોલીસ દ્વારા ઉચિત કાર્યવાહી કરવામાં આવશે અને આરોપી વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
0: ડાંગમાં ગત મોડી રાત્રે 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ડાંગ જિલ્લાના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે ગઈકાલે રાત્રે 10 વાગે સાપુતારા નજીક ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપની ઊંડાઈ 5.6 કિલોમીટર હતી. ભૂકંપનું કેન્દ્ર સાપુતારાથી આશરે 14 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ

0: દિશામાં મહારાષ્ટ્રમાં હોવાનું જણાવાયું છે. સાપુતારા તથા આસપાસના વિસ્તારોમાં તેના આંચકા અનુભવાયા હોવાની શક્યતા છે. હાલ ઉપલબ્ધ આઈએસઆરની માહિતી મુજબ આ ભૂકંપના કારણે કોઈ જાનમાલના નુકસાન અંગેની વિગતો સામે આવી નથી. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં સિંહના હુમલામાં જીવ ગુમાવનાર ભરત બારાયાના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી છે. થોડા સમય પહેલા સિંહનો શિકાર બનેલા ભરતભાઈનો મૃતદેહ મળી આવતા વન વિભાગે સમગ્ર ઘટના અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. ધારાસભ્ય હીરા સોલંકીએ રાજ્યના વનમંત્રી સમક્ષ મૃતકના પરિવારજનોને ઝડપથી સહાય ચૂકવવા રજૂઆત કરી હતી, જે અંતર્ગત મૃતકના પરિવારને સહાય ચૂકવવામાં આવી છે. રાજ્યભરમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આદિવાસી પરિવારોના જીવનની સરળતામાં વધારો કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકારે આદિવાસી યુવાનોને આધુનિક શિક્ષણ અને રોજગારી આપવા માટે એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલો, આદર્શ નિવાસી શાળાઓ અને નવી મેડિકલ સાયન્સ કોલેજોનું નેટવર્ક ઉભું કર્યું છે. વન અધિકાર અધિનિયમ હેઠળ હજારો આદિવાસી પરિવારોને જમીનના સનદ હક પત્રો સુપ્રત કરી તેમને જમીનના માલિકી હક આપવામાં આવ્યા છે. વનબંધુ કલ્યાણ યોજનાએ રાજ્યના આદિવાસી પરિવારોના વિસ્તારોના માળખાકીય વિકાસને નવી દિશા આપી છે. આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લામાં ભવ્ય આદિવાસી એકતા રેલી યોજાશે. રેલીમાં પરંપરાગત આદિવાસી વેશભૂષા, સાંસ્કૃતિક ઝાંખીઓ અને પરંપરાગત નૃત્ય સંગીતનું વિશેષ આકર્ષણ રહેશે. સુરત શહેરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય અને સાંસ્કૃતિક મહારેલી યોજાશે, જેમાં પરંપરાગત વાજિંત્રો, પ્રકૃતિ પૂજાના સાધનો અને પરંપરાગત પોશાક સાથે મોટી સંખ્યામાં લોકો જોડાશે. શહેરના નવયુવાનો દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવા ગંભીર વિષયો પર એક વિશેષ નાટક અને પોડકાસ્ટ રજૂ કરવામાં આવશે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવા અને 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી અનેક વિસ્તારોમાં છૂટાછવાયા અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી 3 દિવસ દરમિયાન અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 80મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં નગરપાલિકા દ્વારા વોલ પેઇન્ટિંગ અભિયાન હાથ ધરાયું હતું, જેમાં શહેરની દિવાલો અને સરકારી પરિસરમાં સ્વાતંત્ર્ય ક્રાંતિવીરોના વિચારો, દેશભક્તિ, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમના પ્રેરણાદાયી સંદેશાઓને સુંદર ચિત્રો દ્વારા દર્શાવવામાં આવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં આજથી 17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 1200થી વધુ તિરંગા યાત્રા યોજાશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ યુવા શક્તિના સામર્થ્યથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનોને આહવાન કર્યું. અને રાજ્યભરમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: ચશ્મે પર દૂર
2: ઉન્હોને કહા કે દેખો અબ સિર્ફ હમ નૌજવાન તીનો દિખા રહે હૈ, સિર્ફ કોલેજ કે યુવક નહીં, ઉનકે માં બાપ ભી આયે હૈ, ઉનકે ચાચા ચાચી હૈ, એક દાદી માં ડાલી, બાપ ડાલા, એક ભાઈ ડાલા વગેરે વગેરે, એક પાન વાલા ડાલા, સઈદ કો પકડા લિયા ઓર ઉસને કહા ફિર મુજે વી હેવ ટુ ગો ટુ જામા મસ્જિદ, પુરાની દિલ્હી જાના પડેગા. મેને કહા પુરાની દિલ્હી ક્યા કરોગે જાકે, પાન વાલે કા અગર મુજે કરના હૈ રોલ તો મુજે દેખના નહીં ચાહીએ પાન વાલે વગેરે. તો મેને કહા યે નસીર કે બાદ યે એક
3: ઓર આ ગયા,
2: એક ઓર આ ગયા.
4: કા જલ્દી હૈ બુલબુલ, કોઈ ઓર પે કર્જેદાર લગ ગયા તેરે પીછે ક્યા?
5: અરે લલન મિયા આપ કાટ દેના રાસ્તા, अब मेरा काम नहीं होगा.
1: दास्तान सई परांजपे की, उजाली उनकी यादों की. 19 जुलाई से 9 अगस्त शाम 4 बजे सिर्फ विविध भारती पर
6: सुनिए.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ સાથે ફોન પર ભારત અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસની પોંડિચેરીની સત્તાવાર મુલાકાતે અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. સમગ્ર દેશમાં આજથી હરઘર તિરંગા અભિયાનનો આરંભ. 17 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન. જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના વરસાદને કારણે આજથી અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ અને ભારતના સાગનિક રોય અને સાયંતન કોશારીએ વિશ્વ યુવા ટ્રાન્સનેશનલ બ્રિજ ચેમ્પિયનશીપમાં અંડર 31 પેયર્સ કેટેગરીમાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન સાથે ફોન પર વાત કરી હતી અને બંને નેતાઓએ ભારત અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. તેમણે વેપાર, સંરક્ષણ, મહત્વપૂર્ણ અને નવી ટેકનોલોજી, ઉર્જા, સુરક્ષા અને મહત્વપૂર્ણ ખનીજોમાં સહયોગ વધારવાની તેમની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી હતી. તેમણે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. શ્રી મોદીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને દ્વિતીય મહિલા ઉષા વાન્સને તેમના પુત્રના જન્મ પર અભિનંદન પણ આપ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસની પોંડિચેરીની સત્તાવાર મુલાકાતે છે. ગઈકાલે રાત્રે કેન્દ્ર શાસિત પ્રદેશમાં પહોંચેલા શ્રી શાહનું લોકનિવાસ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી શાહ ગોરીમેડુમાં પોલીસ તાલીમ શાળાના મેદાનમાં પોંડિચેરી પોલીસને રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ પ્રદાન સમારોહમાં ભાગ લઈ રહ્યા છે. હરઘર તિરંગા અભિયાનનો આજથી સમગ્ર દેશમાં આરંભ થઈ રહ્યો છે, જે આ મહિનાની 17 તારીખ સુધી ચાલશે. આ અભિયાનનો હેતુ લોકોને તેમના ઘરે તિરંગો ફરકાવવા સહિત દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતા સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
1: હમારા તિરંગા હમારે અતીત કે ગૌરવ કો, હમારે વર્તમાન કે કર્તવ્ય નિષ્ઠા કો ઔર ભવિષ્ય કે સપનો કા ભી એક પ્રતિબિંબ હૈ.

આ અભિયાન 2022માં શરૂ થયું હતું અને હવેથી એક વિસર્જન ભાગીદારી અભિયાનમાં પરિવર્તિત થયું છે. આ વર્ષે અભિયાનનું વિશેષ મહત્વ છે કારણ કે તે રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ સાથે સુસંગત છે. વંદે માતરમનું સામૂહિક ગાન પણ દેશભરમાં થશે. 14 ઓગસ્ટના રોજ વિભાજન ભયાનક સ્મૃતિ દિવસ મનાવવામાં આવશે. વિશ્વભરમાં 200થી વધુ ભારતીય દૂતાવાસો, ઉચ્ચ કમિશન, કોન્સ્યુલેટ પર પણ અભિયાનના આ ભાગરૂપે કાર્યક્રમોનું આયોજન કરશે. આ વર્ષે સૂર્યપથ તિરંગા ડિજિટલ રિલે પણ યોજાશે, જેમાં 54 ભારતીય રાજદ્વારી મિશન અને પોસ્ટમાં ભાગ લેશે. આ રિલે 15 ઓગસ્ટના રોજ ફીજીમાં શરૂ થશે અને સાન ફ્રાન્સિસ્કોમાં સમાપ્ત થશે. જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના વરસાદને કારણે પહેલગામ અને બાલતાલ બંને રૂટ પર આજથી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં લઈને યાત્રાને અસ્થાયી રૂપે રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈકાલે જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી કોઈ નવી યાત્રાનો જથ્થો રવાના થયો નથી. દરમિયાન બાલતાલ બેઝ કેમ્પમાં રોકાયેલા 1202 યાત્રાળુઓનો 28મો જથ્થો 44 વાહનોના કાફલામાં જમ્મુ જવા રવાના થયો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં અમરનાથ યાત્રામાં ભાગ લેનારા યાત્રાળુઓની સંખ્યા 4 લાખને પાર થઈ. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહ ગઈકાલે આબિદજાનમાં કોટેડિયારના રાષ્ટ્રપતિ અલાસાને ઓટારા સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ ભારત અને કોટેડિયારો વચ્ચે વધતી ભાગીદારી અંગે ચર્ચા કરી હતી. શ્રી સિંહે આફ્રિકા સાથે મજબૂત અને વ્યાપક સંબંધોને આગળ વધારવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સિંહે કહ્યું હતું કે તેઓ ભારત અને કોટેડિયારો વચ્ચે લાંબા સમયથી ચાલતી મિત્રતાને વધુ મજબૂત બનાવવા અને વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વિસ્તૃત કરવા આતુર છે. કેન્દ્ર સરકારે મદ્રાસ, કલકત્તા, મધ્યપ્રદેશ અને કર્ણાટક હાઈકોર્ટ માટે 30 ન્યાયાધીશોની નિમણૂંકની સૂચના આપી છે, જેમાં મદ્રાસ હાઈકોર્ટને નવી નિમણૂંકોનો સૌથી મોટો હિસ્સો મળ્યો છે. કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા મુજબ નિમણૂંકોમાં 20 વકીલો અને 10 ન્યાયિક અધિકારીઓનો સમાવેશ થાય છે. કુલ ન્યાયાધીશોમાંથી 15 ન્યાયાધીશોને મદ્રાસ હાઈકોર્ટમાં, 8ને કલકત્તા હાઈકોર્ટમાં, 6ને કર્ણાટક હાઈકોર્ટમાં અને 1ને મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં નિમણૂંક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટ કોલેજિયમ સાથે પરામર્શ કરીને આ નિમણૂંકો કરવામાં આવી છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ અને છત્તીસગઢમાં આજે ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. વિભાગે હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઝારખંડ, મધ્યપ્રદેશ અને ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જમ્મુ કાશ્મીર, આંધ્રપ્રદેશ, કેરળ, માહે, કર્ણાટક, તમિલનાડુ, પોંડિચેરી, કરાઇકલ, લક્ષદ્વીપ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર દિવસભર વીજળીના ચમકારા અને ભારે પવન સાથે વાવાઝોડાની પણ આગાહી કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABIDને ફોલો કરશો. થાઇલેન્ડના નોથાબુરી પ્રાંતમાં શુક્રવારે એક શાળામાં થયેલા ગોળીબારમાં મૃત્યુ આંક વધીને 9 થયો છે. આરોગ્ય મંત્રાલયને ટાંકીને પ્રાંતના જનસંપર્ક વિભાગે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ગોળીબારમાં ઘાયલ થયેલા 14 લોકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. 12 વર્ષની એક છોકરીનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હોવાનું કહેવાય છે. મીડિયા અહેવાલો અનુસાર થાઇ પોલીસે આજે શાળાના ઘણા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પૂછપરછ માટે બોલાવ્યા છે. પોલીસે 14 વર્ષના શંકાસ્પદ વ્યક્તિના ગોળીબારનો હેતુ અને તેની મળેલી ગોળીઓના સ્ત્રોતની તપાસ કરી રહી છે. થાઇલેન્ડના પ્રધાનમંત્રી અનુતિન ચાનાવીરાપુલે જણાવ્યું કે તેઓ જાહેર સ્થળોએ હથિયારો રાખવા પર પ્રતિબંધ મુક્તો કાયદો લાવવાની યોજના ધરાવે છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝિકિયાને જણાવ્યું છે કે તેહરાનમાં તાજેતરમાં અમેરિકા સાથે થયેલા સમજૂતી કરાર હેઠળ શાંતિના માર્ગે ચાલતું રહેશે જો વોશિંગ્ટન વિશ્વાસનું વાતાવરણ બનાવવામાં મદદ કરે. પેઝિકિયાને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે દેશમાં એકતા શક્તિ અને એકતા હોવાથી કરાર પર પહોંચવાનો આ શ્રેષ્ઠ સમય છે. તેમણે અમેરિકા સાથે વાટાઘાટોમાં પારસ્પરિકતા પર પ્રકાશ પાડતા કહ્યું કે ઈરાન યુએસ પાલનના સ્તર સાથે તેની પ્રતિબદ્ધતાઓનું પાલન કરશે. અગાઉ ઈરાનના રાષ્ટ્રપતિએ તેના અધિકારોનું રક્ષણ કરવા માટે વાતચીત કરવા માટે દેશની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપતા ભાર મૂક્યો કે તેહરાનને શરણાગતિ સ્વીકારવા માટે દબાણ કરવામાં આવશે નહીં. અમેરિકન સરકારે એક નિયમને નાબૂદ કરવાનું વિચારી રહી છે જે કેટલાક વિદેશી કામદારોને નોકરી ગુમાવ્યા પછી નવી નોકરી શોધવા માટે વધારાના 60 દિવસ આપે છે. હાલમાં આ ફક્ત એક પ્રસ્તાવ છે જેની વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ દ્વારા સમીક્ષા બાકી છે. જો આ ફેરફાર લાગુ કરવામાં આવે તો ઘણા H-1B કામદારો અને તેમના પરિવારોના સભ્યોને નોકરી ગુમાવ્યા પછી યુનાઇટેડ સ્ટેટ્સ છોડવાની ફરજ પડી શકે છે. વર્તમાન નિયમ હેઠળ કેટલાક H-1B કામદારો તેમની નોકરી ગુમાવ્યા પછી 60 દિવસ સુધી યુનાઇટેડ સ્ટેટ્સમાં રહી શકે છે. આ ફેરફારો ભારતીયોને પણ અસર કરી શકે છે. ભારતીય નાગરિકો H-1B વિઝા ધારકોમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે.

0: છે. યુક્રેન પેટ્રિયટ એર ડિફેન્સ સિસ્ટમ માટે ઇન્ટરસેપ્ટર મિસાઇલોની માસિક ડિલિવરી પર અમેરિકા સાથે કરાર પર પહોંચ્યું છે. બેલગ્રેડમાં પત્રકારો સાથે વાત કરતા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્ડિમીર ઝેલેન્સ્કીએ પુષ્ટિ આપી કે વોશિંગ્ટન યુક્રેનને માસિક ધોરણે ઇન્ટરસેપ્ટર મિસાઇલો સપ્લાય કરશે. જોકે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશની હવાઈ સંરક્ષણ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આ જથ્થો ઓછો છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે 2026માં યુક્રેનને મળવાની અપેક્ષા રાખવામાં આવતી ઇન્ટરસેપ્ટર મિસાઇલોની સંખ્યા 2025 કરતાં ઓછી હશે. ભારતના સાગનિક રોય અને સાયંતન કોશારીએ ચીનના હેફઈમાં આયોજિત 9મી વિશ્વ યુવા ટ્રાન્સનેશનલ બ્રિજ ચેમ્પિયનશીપમાં અંડર 31 પેયર્સ કેટેગરીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. પ્રથમ એલિમિનેશન રાઉન્ડમાં 34 જોડીએ ભાગ લીધો હતો, જેમાં ટોચની 14 જોડી ફ્લાઇટે માટે ક્વોલિફાઈ થઈ હતી. ભારતીય જોડી ફાઇનલમાં પણ જગ્યા બનાવવામાં સફળ રહી છે, જેમાં સાગનિક અને સાયંતને 377.67 મેચ પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર રહ્યા હતા. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
1: આજના તમામ અખબારોમાં ભારત પર 100% ટેરિફ અંગેના સમાચારને તમામ અખબારોએ મુખ્ય માની લીધા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, ભારત પર ટ્રમ્પ 100% ટેરિફ આતવે. સંદેશ લખે છે, ભારત પર 100% ટેરિફનો ખતરો. ન ગુજરાત સમય લખે છે, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માટે યુઝર્સ પર કોઈ ચાર્જ લાગુ પડશે નહીં, સરકારની સ્પષ્ટતા. આ સાથે અમેરિકામાં નોકરી ગુમાવનાર વિદેશીઓએ તુરંત દેશ છોડવો પડશે. કેનેડાએ 6 મહિનામાં 3232 ભારતીયોને દેશ નિકાલ કર્યા. ફક્ત સવાલ ના પૂછો, ઉકેલ પણ શોધો મોદી, જેવા વિવિધ સમાચારો પણ પ્રથમ પાને વાંચવા મળી રહ્યા છે. સ્થાનિક સમાચારોમાં સજા પૂર્ણ થયા બાદ 178 માછીમારો પાકિસ્તાનમાં કેદ. ગુજરાતની જેલમાં ક્ષમતા કરતાં વધુ કેદીઓ. રાજુલા પીપાવાઓ વચ્ચે માલગાડી પાટા પરથી ઉતરી જવા, જેવા વિવિધ સમાચારો વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ સાથે ફોન પર ભારત અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસની પોન્ડિચેરીની સત્તાવાર મુલાકાતે અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. સમગ્ર દેશમાં આજથી હરઘર તિરંગા અભિયાનનો આરંભ. 17 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન. જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના વરસાદને કારણે આજથી અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ. અને ભારતના સાગનિક રોય અને સાયંતન કુશારીએ વિશ્વ યુવા ટ્રાન્સનેશનલ બ્રિજ ચેમ્પિયનશીપમાં અંડર 31 પેયર્સ કેટેગરીમાં સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
3: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ અગ્નિપથ ફિલ્મનું ગીત. સ્વર છે ઉદિત નારાયણ સુનિધિ ચૌહાણનું, ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય, સંગીતકાર અજય અતુલ.

0: પોલીસ.
1: મિસ સીમા.
0: જી.
1: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
0: કેમ પણ હું
1: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1 લાખ આપો, બચી જશો.
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
2: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે.
1: અરે,
2: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
3: હેલો મમ્મા.
0: હાય.
4: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
5: 11 બજે.
6: હિન્દી સિનેમા કી કુછ કલ્ટ ફિલ્મે ઉનકે નામ પર હૈ. સ્પર્શ, કથા, દિશા ઓર ચશ્મે બદૂર.
7: ઉન્હોને કહા કે દેખો, અબ સિર્ફ હમ નૌજવાન તીનો દિખા રહે હૈ, સિર્ફ કોલેજ કે યુવક નહીં, ઉનકે માં બાપ ભી આયે હૈ, ઉનકે ચાચા ચાચી હૈ, એક દાદી માં ડાલી, બાપ ડાલા, એક ભાઈ ડાલા, વગેરે વગેરે, એક પાન વાલા ડાલા. સઈદ કો પકડા લિયા ઓર ઉસને કહા ફિર મુજે, વી હેવ ટુ ગો ટુ જામા મસ્જિદ, પુરાની દિલ્હી જાના પડેગા. મેને કહા પુરાની દિલ્હી ક્યા કરોગે જાકે, પાન વાલે કા અગર મુજે કરના હૈ રોલ તો મુજે દેખના નહીં ચાહીએ પાન વાલે વગેરે. તો મેને કહા યે નસીર કે બાદ યે એક
8: એક ઓર આ ગયા.
7: એક ઓર આ ગયા.
9: કા જલ્દી બુલબુલ, કોઈ ઓર પે કર્જેદાર લગ ગયા તેરે પીછે ક્યા?
10: અરે લલન મિયા, આપ કાટ દેના રાસ્તા, મેરા કામ નહીં હોગા.
6: દાસ્તાન સઈ પરાંજપે કી ઉજાલે ઉનકી યાદો કે 19 જુલાઈ સે 9 અગસ્ત શામ 4 બજે સિર્ફ વિવિધ

0: આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર વડનેર કજવેલસ ટાઈમ. અત્યારે સવારના 8:45 થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેર કજવેલર્સના જ. વડનેર કજવેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: આ ભાગના પ્રાયોજક છે એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
2: તમારું ઘર, ઓફિસ કે દુકાનની ખરી સજાવટ એટલે એમ કે ફર્નિચર, જેમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી હોલસેલના ભાવે રિટેલમાં જ મળે છે બેસ્ટ ફર્નિચર.
3: 35 વર્ષના અતૂટ વિશ્વાસ સાથે 5 માળનો 12,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલો ભવ્ય શોરૂમ એમ કે ફર્નિચર, જ્યાં બજાજ ફાઇનાન્સ અને કેપિટલ ફર્સ્ટ દ્વારા ફાઇનાન્સ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે. તો આવો એમ કે ફર્નિચર, મણિપુર કોમ્પ્લેક્સ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. કોલ 9824300651.

0: कॉमिक क्रिएटर हैं।
1: अगर अमेरिका भी देखें तो
2: वाह, तुम्हारा कपड़ा नो फिटिंग तो जोरदार छे ना।
3: थैंक्स टू व्हाइट हाउस, एमनी फिटिंग के साथ एमनी ऑफर पर जोरदार छे।
2: कई ऑफर?
3: जहाँ प्रख्यात ब्रांड्स ना कपड़ा नी खरीदी पर पैंट अने शर्ट स्टिचिंग फ्री छे।
2: बस एटलूज?
3: पांच पैंट शर्ट स्टिच करावो अने मेड़वो रुपया 5,000 सुधी नी बचत।
2: तो हवे घरवाड़ी नी शॉपिंग पण पाकी।
3: व्हाइट हाउस, प्रीमियम फिटिंग, स्मार्ट सेविंग्स, एट रावपुरा।
4: આ ભાગના પ્રાયોજક હતા એમ કે ફર્નિચર, પાંચ માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા।
5: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 MHz પર સારા ગંડીવીકર જ્વેલર્સ ટાઈમ। અત્યારે સવારના 9:05 થઈ છે। શુકનનું સોનું તો સારા ગંડીવીકરનું જ, સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું, સારા ગંડીવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા।
6: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે અશોક આ ધ ગ્રેટ। મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે।
7: અરે, આટલી ઝડપથી ક્યાં જઈ રહ્યા છો?
8: અશોક આ ધ ગ્રેટ ના મહાસેલમાં જાયન્ટ પ્રખ્યાત કંપનીના બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર તેમજ તેના શૂઝ મળી રહ્યા છે અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે।
7: અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે?
9: પણ ડિસ્કાઉન્ટ કેટલું મળશે?
7: અકલ્પનીય ડિસ્કાઉન્ટ।
0: અશોક આ ધ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં, અસરદાર. ભારત કા ગમ એક્સપર્ટ.
3: હોલે ધરતી પર અપના આંચલ ફેલાતી હૈ
4: અપની આપ રાતો મે ચિમને સરકતી હૈ.
3: જબ નીંદ કહીં દૂર ભાગ જાતી હૈ તબ વિવિધ ભારતી બન જાતી હૈ એકાકીપન કી સાથી.
5: એક તેરા સાથ હમકો દો જહાં સે પ્યારા.
3: વિવિધ ભારતી સે ગૂંજતે હૈ કુછ અનમોલ નગમે.
5: તેરા જવાબ નહીં.
3: છેડતા હૈ મોહબ્બત કા રાગ.
5: પ્યાર કા રાગ સુનો રે.
3: બજતા હૈ છાયા ગીત વિવિધ ભારતી સે.
5: સદા રહી હૈ, સદા રહેગી.
3: તો સુનિયે રોજ રાત 10 બજે છાયા ગીત સિર્ફ વિવિધ ભારતી પર.
6: વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા પર ઇસ સમય આપ સુન રહે હૈ ચિત્રલોક કાર્યક્રમ. આજ 9 અગસ્ત હૈ. અગસ્ત કા મહિના દોસ્તો ભારતીય ઇતિહાસ મે સ્વતંત્રતા સંઘર્ષ બલિદાન ઓર રાષ્ટ્ર જાગરણ કા મહિના હૈ. ઇસી મહિને મે સ્વતંત્રતા આંદોલન ને કઈ નિર્ણાયક પડાવ દેખે. 9 અગસ્ત 1925 એનિવર્સરી ઓફ કાકોરી ઇન્સિડેન્ટ, કાકોરી ટ્રેન એક્શન, કાકોરી કાંડ કી વર્ષગાંઠ. ભારતીય સ્વતંત્રતા સંગ્રામ કે ઇતિહાસ મે વો દિન જબ કુછ નિર્ભીક ક્રાંતિકારીઓ ને અંગ્રેજી હુકુમત કો ખુલી ચુનૌતી દી થી. લખનૌ કે સમીપ કાકોરી રેલવે સ્ટેશન કે પાસ ક્રાંતિકારીઓ ને બ્રિટિશ સરકાર કા ખજાના લે જા રહી ટ્રેન કો રોક કર ધન અપને કબજે મે કર લિયા થા. ઇસકા ઉદ્દેશ્ય થા સ્વતંત્રતા

0: એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર પૂજા પ્લસ ટાઈમ. અત્યારે સવારના 9:30 થઈ છે. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ રાવપુરા વડોદરા. કાર્યક્રમ આજ કે ફનકાર પ્રસારિત થશે બસ થોડી ક્ષણમાં.
1: અંતરાલ કે બાદ હોગા કાર્યક્રમ આજ કે ફનકાર.

એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. ગિરીશભાઈ ગંડેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10:15 થઈ છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગંડેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે અલકાપુરી, વડોદરા. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે મરાઠી કાર્યક્રમ.

શ્રોતા મિત્રો, આપ છો વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રની સાથે 93.9 MHz પર. પ્રસ્તુત છે કાર્યક્રમ એક હી ફિલ્મ સે. આજની ફિલ્મ છે મેજર સાબ. પ્રથમ પ્રસ્તુતિ છે સુદેશ ભોસલેના સ્વરમાં, ગીતકાર આનંદરાજ આનંદ અને દેવ કોહલી, સંગીત છે આનંદરાજ આનંદનું.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં, અસરદાર. ભારત કા ગમ એક્સપર્ટ.
3: આપ કસ્ટમર કેર ક્યાં છે? હા મેડમ
4: જી,
3: આ KYC અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
4: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર KYC અપડેટ કરાવવું જોઈએ.
3: પણ એ કેવી રીતે થશે?
4: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે ATM કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે BC પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
3: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
4: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ

0: આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
1: બસ
0: બસ
1: સમજી ગયો.
0: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: આરબીઆઈ કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
3: સ્વર છે કુમાર શાનુનો ફિલ્મ મેજર સાબ.

0: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્યઘર.
2: પૂજા પ્લસ પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે

0: ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: જરૂર સુનિયે પિટારા. ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ AISSMS પુણે, અ પ્રીમિયમ હેરિટેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સ.

0: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
1: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
0: કઈ ઓફર?
1: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
0: બસ એટલું જ?
1: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5000 સુધીની બચત.
0: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી.
1: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.
2: સારા ગંડેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગંડેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગંડેવીકર જ્વેલર્સ, દાંડિયા.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ એકી ફિલ્મ સે વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમનું આગળનું ગીત સાંભળીએ, સોનુ નિગમ, સુદેશ ભોસલે, જસપિંદર નરુલાના સ્વરમાં, જેને સંગીતથી સજાવ્યું છે આદેશ શ્રીવાસ્તવે.

0: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: બ્રો, લગ્ન

0: એની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

આ સાથે જ આજનો એક હી ફિલ્મ સે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આજની ફિલ્મ હતી મેજર સાબ. કાર્યક્રમનું પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: એફએમ એન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ વડોદરાનો વારસો, જેમાં આજે સાંભળીએ સુરેશ્વર દેસાઈની પોળ વિશે કેટલીક વાતો. પ્રસ્તુત કરતા રાજેન્દ્ર શાહ.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
2: આ મારી રસોઈ છે, કોઈ એક્સપેરિમેન્ટ લેબ નહીં, એટલે જ વર્ષોથી અમારા પરિવારનો ભરોસો છે. સ્પાઇરન મસાલા, અથાણું, ડ્રાય ફ્રૂટ, મીઠું, પાપડ અને ચા, જેના ગુજરાતમાં 25 રિટેલ સ્ટોર ઉપલબ્ધ છે, અને હવે આ સ્વાદ બન્યો છે ભારતની પરંપરા.
3: સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
4: 93.9 મેગાહર્ટ્ઝ પર આ છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે વડોદરાના સાંસ્કૃતિક વારસાની વણકહેલી વાતો રજૂ કરતી કાર્યક્રમ શ્રેણી વડોદરાનો વારસો. લેખક અને પ્રવક્તા રાજેન્દ્ર શાહ.

નમસ્કાર શ્રોતા મિત્રો, છેલ્લા કેટલાક રવિવારથી વડોદરાના વારસાને ઉજાગર કરતી ઘણી બધી વાતોના આપણે સૌ સાક્ષી બનતા રહ્યા છે. પૃથ્વી પરની પ્રત્યેક જગ્યાને પોતાની કથા હોય છે, તેનો પોતાનો ઇતિહાસ હોય છે, અને એ ન્યાય જ વડોદરાની ધરતીએ અને એની ધરતી પર આવેલી વિવિધ પોળોએ પોતાનો ઇતિહાસ હજુ આજે સાચવી રાખ્યો છે, અને આવા સ્થળોના અવશેષો એની સાક્ષી પૂરતા હોય છે. વડોદરાના જે વિવિધ વિસ્તારોની વાતો આપણે કરીએ છીએ તેમાં આજે આપણે ઇતિહાસની ઉપર ચઢેલા પડળો દૂર કરીએ તો આપણને

વાત જાણવા મળે છે ઘંટિયાળા અને તેમાં આવેલી સુરેશ્વર દેસાઈની પોળની. વડોદરામાં ગાયકવાડી અમલને સ્થિર કરવા માટે અને તેના માટે કાંઈ પણ કરી છૂટવા તત્પર એવા બે માનવીઓના નામ ખૂબ આગળ પડતા છે. તેમાંના એક તે દલા પટેલ, જેનું સાચું નામ હતું દલા વાઘજી પટેલ. પાદરા ગામનો એ મૂળ સ્થાપક અને તેના નામથી પ્રસિદ્ધ દલા પટેલની પોળ વિશે તો આપણે વાત કરી ગયા. બીજું અગત્યનું નામ એટલે સુરેશ્વર દેસાઈ, જેના માટે એમ કહેવાતું કે ઉપર ઈશ્વર છે તો નીચે સુરેશ્વર છે. જોકે દલા પટેલ માટે પણ ઉપર અલ્લાહ ને નીચે દલા એમ કહેવાતું. આવા આ બે મહાપુરુષોએ ગાયકવાડી રાજ્યના મૂળિયાને મજબૂત કરવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. હા, તો આપણે વાત કરતા હતા સુરેશ્વર દેસાઈની. મિત્રો, આ સુરેશ્વર દેસાઈના દાદા રામેશ્વર મૂળ તો ઉત્તર તરફથી આવીને પ્રથમ અમદાવાદમાં સ્થાયી થયેલા. મૂળભૂત રીતે એ બ્રાહ્મણ કુટુંબના વડા હતા અને તે સમયે આ કુટુંબ પંડ્યા તરીકે ઓળખાતું. આ રામેશ્વર પંડ્યાના બે પુત્રો, તે પૈકી એક ધાભાઈ પંડ્યા અને બીજા તે વીરેશ્વર પંડ્યા. આ ધાભાઈ અને વીરેશ્વર પાછળથી અમદાવાદ છોડીને વડોદરામાં આવીને વસેલા અને વડોદરામાં દેસાઈ રાજા કિરપારામની નોકરી પણ તેઓએ સ્વીકારેલી. આ ઉપરાંત ઇતિહાસમાંથી એક એવી પણ હકીકત મળી આવે છે કે આ બંને ભાઈઓ પાટણના એક બાબી ફોજદારની પત્ની, કે જે તે વેળા વડોદરામાં રહેતી હતી અને લોકજીભે લાડબીબી તરીકે ઓળખાતી હતી, તેની જાગીરનો વહીવટ પણ આ બંને ભાઈઓ કરતા. મિત્રો, લાડબીબી જે સ્થળે રહેતી તેને આજે આપણે સૌ લાડવાળા તરીકે ઓળખીએ છીએ, પરંતુ તેની વાત ફરી ક્યારેક કરીશું. મેં અગાઉ કહ્યું તેમ રામેશ્વરના પુત્ર વીરેશ્વર અને ધાભાઈ પંડ્યા. હવે આ વીરેશ્વરના પુત્રનું નામ વિશ્વેશ્વર અને ધાભાઈના પુત્રનું નામ હતું સુરેશ્વર. હવે જેમને ત્યાં આ વીરેશ્વર અને ધાભાઈ પંડ્યા કામ કરતા તે રાજા કિરપારામ ચતુર્ભુજ દેસાઈ એક દિવસ કાળને આધીન થઈ ગયા અને વડોદરાની દેસાઈગીરી એટલે કે જકાત વસૂલીનો હક એ આવ્યો કિરપારામના પુત્ર મંછારામના હાથમાં. હવે વળી આ મંછારામે વડોદરાની દેસાઈગીરી સંભાળી તો ખરી, પરંતુ તેને તે કામ કરવામાં જરાય રસ ન હતો, અથવા તો પછી તેની પાસે દેસાઈગીરી સંભાળવા જેટલું કદાચ કૌવત ન હતું. અને આથી જ મંછારામ આ દેસાઈગીરી અન્ય કોકને વેચીને પોતાને ગામ જવા તૈયાર થઈ ગયેલો. આ બાજુ વીરેશ્વર પંડ્યાને લાગ્યું કે આટલું બધું ધન કમાવી આપતી દેસાઈગીરી અન્યને તો કેવી રીતે સોંપી દેવાય. વીરેશ્વર પંડ્યા પોતે હોશિયાર અને તેમાંય તેમને પોતાના પુત્ર વિશ્વેશ્વર કરતાય પોતાના ભત્રીજા સુરેશ્વરની બુદ્ધિ પર વધુ વિશ્વાસ હતો. અને આથી જ એક દિવસ આ વીરેશ્વરે મંછારામ સમક્ષ વડોદરાની દેસાઈગીરી તેમના ભત્રીજા સુરેશ્વર મળે તે માટેનો પ્રસ્તાવ મૂક્યો. મંછારામને તો કોઈ પણ ભોગે વડોદરા છોડવું જ હતું અને આમ વાત નક્કી થઈ ગઈ અને સોદો થયો પૂરા 40,000 રૂપિયામાં. આમ મંછારામ પાસેથી વડોદરાની દેસાઈગીરી સુરેશ્વર ધાભાઈ પંડ્યાના હાથમાં આવી અને આમ સુરેશ્વર પંડ્યા હવે સુરેશ્વર દેસાઈ તરીકે ઓળખાયા. સાથે સાથે કિરપારામની જે હવેલી હતી ને તે હવેલીનો કબજો પણ આ સુરેશ્વર દેસાઈને મળ્યો. મિત્રો, અત્યારે સુલતાનપુરા વટાવીને તમે આગળ વધો તો ઘંટિયાળા તરીકે ઓળખાતો એક વિસ્તાર આવેલો છે અને એ ઘંટિયાળા વિસ્તારમાં આવેલો એક ખાંચો એ સુરેશ્વર દેસાઈના ખાંચા તરીકે ઓળખાય છે. એ આખો વિસ્તાર એક કાળે સુરેશ્વર દેસાઈના કબજામાં હતો અને ત્યાં આવેલી રાજા કિરપારામની હવેલી હવે સુરેશ્વર દેસાઈની હવેલી તરીકે જાણીતી બની. જેમ જેમ કાળ વહેતો ગયો તેમ તેમ હવેલીના રૂપરંગ પણ બદલાતા ગયા. પછી તો સુરેશ્વર દેસાઈએ વડોદરાની ભાગોળે આવેલા ચંદન તળાવના ખાડાને ખરીદીને

સુંદર તળાવ પણ બનાવ્યું, જેને આજે આપણે સુરસાગર તળાવ તરીકે ઓળખીએ છીએ, સુરેશ્વરના નામ પરથી સુરસાગર. મિત્રો, આ સુરેશ્વર દેસાઈના ખાંચામાં ઘૂસતા પહેલા આપણે ઘંટિયાળા તરીકે જાણીતા વિસ્તારમાંથી પસાર થવું પડે. આ ઘંટિયાળા નામ કેવી રીતે પડ્યું તેનો પણ ખૂબ રસપ્રદ ઇતિહાસ છે. વાત એમ છે કે આ સુરેશ્વર દેસાઈની હવેલીની આજુબાજુ ઘણા બધા ગરીબ લોકોની વસ્તી હતી. મોટાભાગે સુરેશ્વર દેસાઈની હવેલીના આશ્રિતો આ વિસ્તારમાં રહેતા, જે પૈકી પુરુષ વર્ગ વડોદરાના દેસાઈની નોકરીમાંથી આજીવિકા મેળવતો અને સ્ત્રી વર્ગ લોકોના દરણા ખાંડણા કરીને વધારાની આવક મેળવતા. ત્યારે યાંત્રિક ઘંટીઓ તો હતી જ નહીં, અને માટે જ અનાજ દળવા અને ખાંડવા માટે કાંડાણા બળનો ઉપયોગ થતો. પરિણામે દળવા અને ખાંડવા માટેનો એક આખો વર્ગ ઉભો થયો. અત્યારના ઘંટિયાળા વિસ્તારમાં તે સમયે ઘેર ઘેર ઘંટીઓ હતી, અને ધનિક લોકો પોતાનું અનાજ દળાવવા આ ઘંટીઓ પર અનાજ મોકલી આપતા. પરિણામે એ આખો વિસ્તાર ઘંટીવાળા તરીકે ઓળખાયો, જે પાછળથી ઘંટીવાળામાંથી ઘંટિયાળા તરીકે ઓળખાતો થયો. કાળ વહી ગયો, સમય બદલાઈ ગયો, રાજાઓના રાજ ગયા અને દેસાઈગીરી પણ જતી રહી. કાળના ગર્ભમાં રહેલી ઘણી વાતો ભૂલાઈ જાય છે, પણ શ્રેષ્ઠ માનવીઓ પોતાના કર્મો વડે ઇતિહાસને પાને અમર બની જતા હોય છે, અને એ ન્યાય જ આજે સુરેશ્વર દેસાઈની યાદ અપાવતું સુરસાગર અને સુરેશ્વર દેસાઈની પોળ પોતાના અસ્તિત્વને જાળવી રાખવામાં સફળ રહ્યા છે. હા, એ સુરેશ્વર દેસાઈની હવેલીના સ્થાને આજે તો એક જૈન મંદિર ઊભું થઈ ગયું છે, અને ઘંટિયાળાની હાથ ઘંટીઓને સ્થાને હવે વ્યાપારી વર્ગના વિશાળ મકાનો ઊભા થઈ ગયા છે. ક્યારેક એ તરફ જાઓ તો ક્ષણાર્ધ માટે રોકાઈને ઘંટિયાળા અને સુરેશ્વર દેસાઈનો ખાંચો એ બંને બોર્ડ જરૂર વાંચજો. શક્ય છે કે ઇતિહાસ ચીરીને કોઈક અવાજ પોતાની વાત કહેવા તમારા સુધી પોતાના શબ્દોને પહોંચાડે પણ ખરો. તો મિત્રો, આવજો આવતા રવિવારે, આપણે ફરીથી એક વખત વડોદરાના એક નવીન વિસ્તારની અથવા તો એક ઇમારતની વાત કહેવા માટે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી ધન્યવાદ, આભાર, નમસ્કાર.

0: વાતોમ. આપ સાંભળી રહ્યા હતા વડોદરાના સાંસ્કૃતિક વારસાની વણકહેલી વાતો રજૂ કરતી કાર્યક્રમ શ્રેણી વડોદરાનો વારસો. લેખક અને પ્રવક્તા રાજેન્દ્ર શાહ, પ્રસ્તુતિ સહાય પરેશ ગજરે, પ્રસ્તુતકર્તા જગદીશ પરમાર. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ મારી રસોઈ છે, કોઈ એક્સપેરિમેન્ટ લેબ નહીં, એટલે જ વર્ષોથી અમારા પરિવારનો ભરોસો છે. સ્પાઇરલ મસાલા, અથાણું, ડ્રાય ફ્રૂટ, મીઠું, પાપડ અને ચા, જેના ગુજરાતમાં 25 રિટેલ સ્ટોર ઉપલબ્ધ છે. અને હવે આ સ્વાદ બન્યો છે ભારતની પરંપરા.
2: સ્પાઇરલ મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
3: આ કાર્યક્રમના પ્રાયોજક હતા સ્પાઇરલ મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
4: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
5: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
4: કઈ ઓફર?
5: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
4: બસ એટલું જ?
5: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5,000 સુધીની બચત.
4: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી.
5: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.
6: સારા ગંડેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગંડેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગંડેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.

0: શ્રોતા મિત્ર, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર. સાંભળીએ ગુજરાતી કાર્યક્રમ. વિશ્વ આદિવાસી દિવસ પર કુલીન પટેલનો વાર્તાલાપ.
1: નવ ઓગસ્ટ, વિશ્વ આદિવાસી દિવસ. જળ, જંગલ, જમીન, હવા અને સૂર્યચંદ્ર એ જીવન નિર્વાહ માટેના મૂળભૂત તત્વો છે. આદિવાસી સંસ્કૃતિ આ બધા તત્વો સાથે સંલગ્ન છે. આદિવાસીઓ બહુધા અંતરિયાળ વિસ્તારોમાં વસેલા છે તે સર્વવિદિત છે. તેમનો નિવાસ પ્રકૃતિ મધ્ય છે. પ્રાકૃતિક સંપદા સાથે આદિવાસીઓનો કુદરતી રીતે નાતો છે. તેમના તહેવારો, ઉત્સવો કે વિધિવિધાન ઉપરાંત આરાધ્ય દેવી દેવતા પણ જીવસૃષ્ટિના નિર્વાહ માટે આવશ્યક એવા કુદરતે સર્જેલ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચેય તત્વો સાથે અનુબંધ ધરાવતા હોય છે. તેથી પ્રકૃતિ મધ્ય વસતા આદિવાસીઓ માટે આનું મહત્વ ઘણું વિશેષ છે. અર્થાત કે આદિવાસી જીવનશૈલી વૈશ્વિક સ્તરે કુદરતી તત્વની સાથે હોય છે, નહીં કે સામે. પ્રકૃતિનું જતન થાય તો જ પર્યાવરણ જાળવણી પણ થઈ શકે અને તો જ આ પૃથ્વી પરની જીવસૃષ્ટિના નિર્વાહ માટે યોગ્ય વાતાવરણ હોઈ શકે. વિશ્વના આદિવાસી સમુદાયની જીવન પદ્ધતિ કે જે સર્વજન હિતમાં છે તે વિશે હરકોઈ સમજે તે માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે. માત્ર આદિવાસીઓ જ નહીં પણ બિન આદિવાસી સમુદાયના લોકો પણ આદિવાસી જીવન પદ્ધતિને સ્વીકારી દુનિયાની જીવસૃષ્ટિને બચાવવા માટે સજાગ થાય તે માટે આ દિવસની ઉજવણી કરવાનું નક્કી થયેલ છે. વિશ્વભરના વિચારકો દ્વારા એ સ્વીકારાયું છે કે પર્યાવરણને હાનિ પહોંચવાથી જે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ સર્જાઈ છે તેનો સામનો કરવા માટે આદિવાસી જીવન પદ્ધતિ અને તેના સિદ્ધાંતોને અનુસરવું પડશે. આદિવાસી સમુદાયની વિશેષતા એ છે કે તેમના દેવી દેવતાઓ, તહેવારો કે ઉત્સવો કુદરત સાથે અનુબંધ ધરાવતા હોય છે. આદિવાસીઓ ખપ પૂરતું જ કુદરતી સંપદાનો ઉપયોગ કરે છે. લાકડું ઉપયોગમાં લેવાનું હોય તો વૃક્ષ કાપતા પહેલાં કુદરતની પરવાનગી લેવી એ પરંપરા રહી છે. સંગ્રહખોરી એમના જીવનમાં નથી. સમૂહ જીવન એ પાયાનો સિદ્ધાંત છે. કોઈ પણ જીવ માત્રને વિના કારણ નુકસાન નથી પહોંચાડાતું. જીવન નિર્વાહ માટે જેટલું કુદરત પાસેથી મેળવવું પડે એથી વિશેષ વૈશ્વિક અસ્તિત્વને ટકાવી રાખવા માટે કુદરતને પરત કરવાની ભાવના જ આદિવાસી સંસ્કૃતિ માન્યતાને વિશિષ્ટ સ્થાન બક્ષે છે. અર્થાત કે પ્રકૃતિને હાનિકારક હોય એવું ન કરવું તે છે આદિવાસી જીવન પદ્ધતિ. તેથી જ જો પૃથ્વીના સંતુલનને જાળવી રાખવું હશે તો આદિવાસી સંસ્કારો સૌએ કેળવવા પડે અને તે અંગેની જાગૃતિ માટે 9 ઓગસ્ટે વિશ્વભરમાં આદિવાસી દિવસ ઉજવવાનું નક્કી કરાયું છે. જો આદિવાસી શબ્દની સંધિ છૂટી પાડવામાં આવે તો આદિ વત્તા વાસી એમ થાય. અર્થાત આદિકાળથી જે તે ભૂમિ પર વસવાટ કરનાર તે આદિવાસી. ભારતની વસ્તીના 8.6% આદિવાસીઓ છે. દુનિયાના 90 દેશોમાં આદિવાસીઓ વસવાટ કરે છે. અન્ય દેશોની આદિવાસી પ્રજાતિઓ લુપ્ત થઈ છે અથવા તો સ્થળાંતરિત થઈ અન્યત્ર ગઈ છે. દુનિયાના આદિવાસી આગેવાનો, વિચારકો અને કર્મશીલો આદિવાસીઓને થઈ રહેલ અન્યાય તેમજ એમના અધિકારો અને આદિવાસી જીવનશૈલી ટકાવી રાખવા અંગે ચિંતિત છે. આદિવાસી જીવન પદ્ધતિ દ્વારા જ પર્યાવરણ બચાવી શકાય એમ હોવાથી આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન 1957થી આ દિશામાં વિચારતું હતું. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 1977માં જીનીવા ખાતે એક આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું.

0: ત્યારબાદ ફરીથી જીનીવામાં 9 ઓગસ્ટ 1982 ના રોજ આદિવાસીઓના હિતમાં વિશેષ બેઠકનું આયોજન કર્યું હતું. 1984 આદિવાસી વર્ષ તરીકે મનાવવાનું નક્કી થયું. 1994 નક્કી થયું કે પ્રથમ બેઠક 1982 સાલમાં 9 ઓગસ્ટના રોજ મળેલ તેની સ્મૃતિમાં આ દિવસને દર વર્ષે આદિવાસી દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવો. ત્યારથી આ તારીખને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ આદિવાસી દિવસ ઉજવણીની તવારીખ તપાસીએ તો કંઈક આ મુજબ માહિતી જડે છે. 9 ઓગસ્ટ 1995 પ્રથમ ઉજવણી, 10 ડિસેમ્બર 1992 થી 1993 નું વર્ષ આંતરરાષ્ટ્રીય આદિવાસી વર્ષ તરીકે ઉજવાયું. 1994 થી 2004 સુધી આદિવાસી દશકની ઉજવણી થઈ. 2019 વિશ્વ આદિવાસી ભાષા વર્ષ તરીકે ઉજવાયું. 2022 થી 2032 સુધી આંતરરાષ્ટ્રીય ભાષાઓનો દશકો તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ઓગસ્ટની 9 તારીખે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી છે. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી શા માટે થવી જોઈએ તે અંગે ટૂંકમાં સમજવાનો પ્રયાસ કરીએ તો વિશ્વ આદિવાસી દિવસની પાછળ ઘણા મહત્વપૂર્ણ કારણો સમજી શકાય એમ છે. આ દિવસનો મુખ્ય હેતુ આદિવાસી સમુદાયોના અધિકારોનું રક્ષણ કરવું અને તેમની સંસ્કૃતિ, પરંપરાઓ અને જીવનશૈલીને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનો છે. આ દિવસની ઉજવણીની જરૂરિયાત સમજવા માટે આ મુદ્દાઓ ઉપર ખાસ ધ્યાન આપી શકીએ. અધિકારોનું રક્ષણ. આદિવાસી લોકો ઘણીવાર ભેદભાવ, હાંસિયામાં ધકેલાઈ જવું, ગરીબી અને તેમના જળ જંગલ અને જમીન પરના અધિકારોનો ઉલ્લંઘન જેવી સમસ્યાઓનો સામનો કરે છે. આ દિવસની ઉજવણી દ્વારા તેમના માનવ અધિકારોનું રક્ષણ કરવા માટે જાગૃતિ ફેલાવવામાં આવે છે. સાંસ્કૃતિક વિરાસતનું સંરક્ષણ. વિશ્વના આદિવાસી સમુદાયો પાસે અનન્ય ભાષાઓ, કલા, રિવાજો અને પરંપરાઓનો ભંડાર છે. આધુનિકીકરણ અને વૈશ્વિકરણના યુગમાં આ સંસ્કૃતિઓ લુપ્ત થવાના જોખમમાં છે. વિશ્વ આદિવાસી દિવસ તેમની આ સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવા માટે અને તેનો પ્રચાર કરવા માટે એક મંચ પૂરો પાડે છે. જાગૃતિ લાવવી. આ દિવસની ઉજવણી દ્વારા વિશ્વભરના લોકોને આદિવાસી સમુદાયો સામેના પડકારો અને સમસ્યાઓથી વાકેફ કરવામાં આવે છે. જેમ કે શિક્ષણ, આરોગ્ય, બેરોજગારી અને અસમાનતા. આ જાગૃતિ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદ કરે છે. યોગદાનને માન્યતા આપવી. આદિવાસી સમુદાયો કુદરતી સંસાધનોના સંરક્ષક તરીકે અને ટકાઉ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ પર્યાવરણને જાળવી રાખવા માટે અનોખું જ્ઞાન અને કુશળતા ધરાવે છે. આ દિવસ તેમના આ યોગદાનને માન્યતા આપે છે. શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ. આ દિવસની ઉજવણી આદિવાસી અને બિન આદિવાસી સમાજો વચ્ચે સમજણ, સન્માન અને સુમેળને પ્રોત્સાહન આપે છે, જેથી શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ શક્ય બને. આપણે ત્યાં સરકારશ્રી દ્વારા પણ વિશ્વ આદિવાસી દિવસની માનભેર ઉજવણી કરવામાં આવે છે. તો આવો સૌ સાથે મળીને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને સાર્થક બનાવી પૃથ્વીના વાતાવરણને સંતુલિત રાખવા તરફ સભાન રહીએ. આભાર.
1: હમણાં આપ સાંભળી રહ્યા હતા વિશ્વ આદિવાસી દિવસ પર કુલીન પટેલનો વાર્તાલાપ. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આ હતું કિશોરકુમારના સ્વરમાં મજબૂર ફિલ્મનું ગીત. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. અને કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ હતી અપનાપન ફિલ્મથી મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરમાં. શબ્દરચનાથી આનંદ બક્ષીની, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.
1: જરૂર સુનિયે પિટારા. ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ AISSMS પુણે, અ પ્રીમિયમ હેરિટેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સ.
0: વડનેરકર જ્વેલર્સ, વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
2: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
3: હા, વરસાદમાં.
2: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

આ હતું મહંમદ અઝીઝના સ્વરમાં વિશ્વાતમાં ફિલ્મનું ગીત, આનંદ બક્ષીના શબ્દો, સંગીત વિજુ શાહનું. અને હવે સાંભળીએ શબ્બીર કુમારના સ્વરમાં પ્રેમ તપસ્યા ફિલ્મનું ગીત, શબ્દરચના આનંદ બક્ષીની, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

આદમી ખિલોના હૈ આ ફિલ્મથી હતું આ ગીત. સ્વર હતો પંકજ ઉદાસનું, સમીરના શબ્દો હતા, સંગીત નદીમ શ્રવણનું. કાર્યક્રમના અંતમાં સાંભળીએ મજબૂર ફિલ્મનું ગીત, સ્વર છે કિશોર કુમારનું. આનંદ બક્ષીના શબ્દોને સંગીતથી સજાવ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

0: શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: યે વિવિધ ભારતી હૈ, થોડી દેર મેં આપ સુનેંગે સમાચાર.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે ત્રણ નવા ફોજદારી કાયદા ટેકનોલોજી, સમયબદ્ધતા અને વિશ્વાસ એમ ત્રણ મહત્વપૂર્ણ સ્તંભો પર આધારિત. સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનનો આજથી આરંભ. 17 ઓગસ્ટ સુધી અનેક કાર્યક્રમો યોજાશે. ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આજે ભારત છોડો ચળવળમાં ભાગ લેનારા તમામ સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી. એનઆઈએ મલપ્પુરમમાં ગેરકાયદેસર વિસ્ફોટકોના કન્સાઇનમેન્ટના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી અને ભારતીય બેડમિન્ટન ખેલાડી અશ્મિતા ચાલિહાએ વિક્ટર કોરિયા માસ્ટર્સ 2026માં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે મોદી સરકાર દ્વારા રજૂ કરાયેલા ત્રણ નવા ફોજદારી કાયદા ટેકનોલોજી, સમયબદ્ધતા અને વિશ્વાસ એમ ત્રણ મહત્વપૂર્ણ સ્તંભો પર આધારિત છે.
1: નરેન્દ્ર મોદીજી કે નેતૃત્વ મેં ભારત સરકાર ને અંગ્રેજો કે બનાઈ હુઈ દંડ સંહિતા કો બદલકર તીન ભારતીય ન્યાય સંહિતાઓ કો લાગુ કિયા હૈ. યે ન્યાય સંહિતાઓ કી સોચ દંડ આધારિત નહીં હૈ. યે ન્યાય સંહિતાઓ કી સોચ નાગરિકો કો ન્યાય દિલાને કે લિયે કેન્દ્રિત, તકનીક સક્ષમ ઓર સમયબદ્ધ બનાને કી હૈ. યે તીનો ન્યાય સંહિતાએ ટેકનોલોજી, ટાઈમલાઈન ઓર ટ્રસ્ટ, યે તીન પિલર પર ખડી કી ગઈ હૈ.
0: ગૃહમંત્રીએ ગોરીમેડુમાં પોલીસ તાલીમ શાળાના મેદાનમાં પુડુચેરી પોલીસને રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ અર્પણ કરવાના સમારોહમાં આ વાત કહી હતી. તેઓ પુડુચેરીમાં મુરગા થિયેટર સિગ્નલથી હર ઘર તિરંગા યાત્રાને લીલી ઝંડી આપશે. શ્રી શાહે પુડુચેરી પોલીસને રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
1: રાષ્ટ્રપતિ ધ્વજ કિસી ભી ડિસિપ્લિન ફોર્સ કે લિયે ઉસકે જીવન કાલ કા સબસે ગૌરવપૂર્ણ ક્ષણ હોતા. પુદુચેરી પોલીસ ભલે હિ સંખ્યા મેં 5,000 સે કમ હો, મગર આપ ઇસ દેશ કી આધ્યાત્મિક ધરોહર કો સંભાલે હુએ પુદુચેરી કી રક્ષા, આંતરિક સુરક્ષા ઓર પુદુચેરી કે સન્માન કી રક્ષા કરને કા કામ કરતે હૈ.
0: પુડુચેરી દેશનું 18મું રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું છે, જેને પોલીસ દળને આપવામાં આવતા આ સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યું છે. હર ઘર તિરંગા અભિયાનનો આજથી સમગ્ર દેશમાં આરંભ થયો છે, જે આ મહિનાની 17મી તારીખ સુધી ચાલુ રહેશે. આ અભિયાનનો હેતુ લોકોને તેમના ઘરે તિરંગો ફરકાવવા સહિત દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતા સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં હરઘર તિરંગા અભિયાન 2026 હેઠળ તમામ 20 જિલ્લાઓમાં આજથી 17 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. આ દરમિયાન વંદે માતરમનું સામૂહિક ગાન, તિરંગા રેલીઓ, પ્રદર્શનો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાશે. મધ્યપ્રદેશમાં હરઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા, પ્રદર્શનો અને સાયકલ રેલી જેવા કાર્યક્રમો યોજાશે. સરકારે જનતાને ઉત્સાહ અને દેશભક્તિની ભાવના સાથે અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ભારત છોડો ચળવળમાં ભાગ લેનારા સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીના કરો યા મરવાના આહવાનથી પ્રેરિત થઈ આ લડવૈયાઓએ દેશવાસીઓને સ્વતંત્રતા સંગ્રામમાં એક કર્યા. તેમણે કહ્યું કે સ્વતંત્રતા સેનાનીઓની હિંમત, બલિદાન અને દેશભક્તિ હંમેશા આવનારી પેઢીઓને પ્રેરણા આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત છોડો ચળવળમાં ભાગ લેનારા તમામ સ્વતંત્રતા સેનાનીઓ અને આંદોલનકારીઓને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે આ નાયકોની હિંમત હંમેશા દરેક ભારતીય માટે પ્રેરણાનો સ્રોત રહેશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે મહાત્મા ગાંધીના નેતૃત્વ પ્રેરિત ભારત છોડો આહવાનથી દેશના સ્વતંત્રતા સંગ્રામમાં નવી ઉર્જા આવી હતી. તેમણે કહ્યું કે આ ચળવળ ભારતીય લોકોના ગુલામીથી મુક્તિ મેળવવાના અટલ સંકલ્પને પ્રતિબિંબિત કરે છે. કેન્દ્ર સરકારે 20 સપ્ટેમ્બર સુધીમાં પંજાબના અનાજ બજારોમાં ઉપલબ્ધ 18 લાખ મેટ્રિક ટન જૂના અનાજના ભંડારને ઉપાડવા માટે સંમતિ આપી છે, જેનાથી રાજ્યમાં ચોખાના બમ્પર પાકની અપેક્ષાએ સંગ્રહ જગ્યા ખાલી થશે. અમારા સંવાદદાતા જણાવે છે કે પંજાબ આ વર્ષે કેન્દ્રીય ભંડારમાં 170 લાખ મેટ્રિક ટન ઉચ્ચ ગુણવત્તાવાળા ચોખા પૂરા પાડવાની અપેક્ષા રાખે છે. પંજાબના સરહિંદ જીટી રોડ પર આજે વહેલી સવારે એક કારે ટક્કર મારતા 3 શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડના ગંગોત્રીથી પવિત્ર જળ લઈને પંજાબના ફરીદકોટ જિલ્લાના

પુરા પરત ફરી રહ્યા હતા. પોલીસે કેસ નોંધી ભાગી ગયેલા ડ્રાઈવરની શોધ આદરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_abd ને ફોલો કરશો. રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ કેરળના મલપ્પુરમમાં ગેરકાયદેસર વિસ્ફોટકોના મોટા જથ્થાના કન્સાઇનમેન્ટના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. એજન્સીના જણાવ્યા અનુસાર આરોપીની ગઈકાલે મલપ્પુરમ જિલ્લાના મંજેરીથી ધરપકડ કરવામાં આવી હતી. એનઆઈએ જણાવ્યું હતું કે આરોપી આ કેસનો મુખ્ય કાવતરૂ ગણનાર છે અને જપ્ત કરાયેલા વિસ્ફોટકોના ગેરકાયદેસર ખરીદીમાં સામેલ હતો. એનઆઈએ શુક્રવારે કર્ણાટકના વિજયપુરાથી વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કર્યાના એક દિવસ બાદ આ ધરપકડ કરવામાં આવી છે. આ સાથે આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની કુલ સંખ્યા 10 પર પહોંચી ગઈ છે. આ કેસ મલપ્પુરમના ચેમ્મળ થલપરા રોડ પર સ્થિત કંપની ફરહા હોલોબ્રિક્સના પરિસરમાં પાર્ક કરેલી લારીમાંથી જપ્ત કરાયેલા 89,600 વિસ્ફોટક સળિયા અને 10,500 શોક ટ્યુબ સાથે સંબંધિત છે. જમ્મુ અને કાશ્મીરમાં રેલવે કનેક્ટિવિટીને મજબૂત બનાવવા માટે અનેક મોટા રેલવે પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. જમ્મુ રિયાસીથી પૂંછને જોડતી નવી રેલવે લાઇન સહિત મુખ્ય પ્રોજેક્ટ માટે અંતિમ સ્થળ સર્વેક્ષણની મંજૂરી આપવામાં આવી છે. આકાશવાણી જમ્મુના સંવાદદાતાના જણાવ્યા અનુસાર 190 કિલોમીટર લાંબી જમ્મુ રિયાસી પૂંછ રેલવે લાઇન માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા માટે ફિલ્ડ સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જમ્મુ અને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચે વધારાની 78 કિલોમીટર રેલવે લાઇન માટે સર્વેક્ષણને પણ મંજૂરી આપવામાં છે. દરમિયાન જલંધર કેન્ટ અને જમ્મુ તાવી વચ્ચે 216 કિલોમીટર લાંબી ત્રીજી રેલવે લાઇન માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. વધુમાં સાંબા જિલ્લામાં ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ કાર્યરત થઈ ગયું છે. કઠુઆ અનંતનાગ અને જમ્મુમાં સમાન કાર્ગો ટર્મિનલ માટે પણ મંજૂરી આપવામાં આવી છે. અમેરિકામાં ચાલી રહેલી વિશ્વ એથ્લેટિક્સ અંડર 20 ચેમ્પિયનશીપમાં ભારતનો મેડલ નંબર 3 થયો છે. પુરૂષોની હાઈ જમ્પમાં 19 વર્ષીય બસંતકુમાર મેઘવાલે 2.21 મીટરના વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન સાથે રજતચંદ્રક જીત્યો. તે વર્લ્ડ અંડર 20 ચેમ્પિયનશીપમાં હાઈ જમ્પમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે. પુરૂષોની લાંબી જમ્પમાં શાહનવાઝે 7.84 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે કાંસ્યચંદ્રક જીત્યો. ઇટાલીના ડેનિયલ ઇન્ઝોલીએ 7.97 મીટરના કૂદકા સાથે સુવર્ણચંદ્રક જીત્યો. અગાઉ આશીષ યાદવે ભાલા ફેંકમાં 74.9 મીટરનો શ્રેષ્ઠ પ્રદર્શન સાથે રજતચંદ્રક જીત્યો હતો, જે નીરજ ચોપરા પછી વર્લ્ડ એથ્લેટિક્સ અંડર 20 ચેમ્પિયનશીપ જીતનાર બીજો ભારતીય બન્યો હતો. ભારતીય બેડમિન્ટન ખેલાડી અશ્મિતા ચાલિહાએ વિક્ટર કોરિયા માસ્ટર્સ 2026માં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. આજે રમાયેલી ફાઇનલમાં અશ્મિતાએ ચીનની હાન ચિયનશીને 14-21, 21-14, 21-14 પરાજય આપ્યો. અશ્મિતાનું આ પહેલું બીડબ્લ્યુએફ ટાઇટલ છે. આ પહેલા અશ્મિતા ગઈકાલે સેમીફાઇનલમાં ભારતની જ રક્ષિતા રામરાજને 21-13, 16-21, 21-13 હરાવીને ફાઇનલમાં પહોંચી હતી. અશ્મિતાએ અગાઉ 2024 એશિયન ટીમ ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક અને 2019 સાઉથ એશિયન ગેમ્સમાં મહિલા સિંગલ્સ અને ટીમ ઇવેન્ટ બંનેમાં સુવર્ણચંદ્રક જીત્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે ત્રણ નવા ફોજદારી કાયદા ટેકનોલોજી સમયબદ્ધતા અને વિશ્વાસ એમ ત્રણ મહત્વપૂર્ણ સ્તંભો પર આધારિત. સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનનો આજથી આરંભ. 17 ઓગસ્ટ સુધી અનેક કાર્યક્રમો યોજાશે. ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આજે ભારત છોડો ચળવળમાં ભાગ લેનારા તમામ સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી. એનઆઈએ મલપ્પુરમમાં ગેરકાયદેસર વિસ્ફોટકોના કન્સાઇનમેન્ટના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી અને ભારતીય બેડમિન્ટન ખેલાડી અશ્મિતા ચાલિહાએ વિક્ટર કોરિયા માસ્ટર્સ 2026માં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

રાજ્ય સહિત દેશભરમાં આજથી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે. આ મહિનાની 17મી તારીખ સુધી યોજાનાર આ પહેલનો ઉદ્દેશ નાગરિકોને રાષ્ટ્રધ્વજ ફરકાવવા અને દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને ભારતના સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરતી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ગુજરાતમાં 17 ઓગસ્ટ સુધી રાષ્ટ્રભક્તિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસમાં તિરંગા યાત્રા યોજાઈ. આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની

0: ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની તિરંગા યાત્રા અને તિરંગા કોન્સર્ટ યોજાશે. આ વર્ષે સમગ્ર રાજ્યમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવશે. ઉપરાંત રાજ્યભરમાં 1200થી વધુ તિરંગા યાત્રાનું પણ આયોજન કરાયું છે. આ અભિયાન દરમિયાન 14 ઓગસ્ટ સવારે તમામ જિલ્લા મથકો પર વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસનો ખાસ કાર્યક્રમ પણ યોજાશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં આજે ભાવનગરના પાલીતાણાના હણોલ ખાતે ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલનો 85મો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો. હણોલથી નેસડી અને નોગણવદર સહિતના માર્ગે 6 કિલોમીટરની આ સાયકલ રેલીમાં યુવાનો, રમતવીરો અને સાયકલ પ્રેમીઓ ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે શ્રી માંડવિયાએ જણાવ્યું કે સ્વસ્થ અને સશક્ત યુવા શક્તિને દેશની સૌથી મોટી તાકાત ગણાવી તેમણે સાયકલ ચલાવી ફિટ ઇન્ડિયા નશામુક્ત ભારતનો સંદેશ આપ્યો.
1: સન્ડે ઓન સાયકલની 85મી એડિશન આજે ગ્રામીણ ક્ષેત્રની અંદર યોજવામાં આવી. ભારતના 18,000થી વધારે સ્થાનો પર સન્ડે ઓન સાયકલનું આયોજન કરવાથી દેશની અંદર ફિટનેસ પ્રત્યે જાગૃતતા વધશે. દેશના યુવાનો સાયકલિંગ સાથે જોડાવાથી અને આ એડિશનના માધ્યમથી દેશને એક સંદેશ આપશે કે ચાલો નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતના પ્રધાનમંત્રીજીના સંકલ્પને સિદ્ધ કરવા માટે પણ સન્ડે ઓન સાયકલ આજે સંદેશ આપી રહી છે.
0: સમગ્ર વિશ્વમાં આજે આદિવાસી દિવસ ઉજવાઈ રહ્યો છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી સમુદાયોના અધિકારોનું રક્ષણ, તેમની સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવવા તેમજ તેમના સર્વાંગી વિકાસ માટે જાગૃતિ ફેલાવવાનો છે. રાજ્યમાં પણ આ દિવસની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે. આદિવાસી બહુલ ડાંગ જિલ્લામાં આજે જનજાતિ સમુદાયના લોકો ઢાકવાદન, ઢોલક અને થાળીવાદન, ડેરાવાદન જેવા વાદ્યો વગાડે છે. ભરૂચમાં આદિવાસી સમાજના યુવાનોએ ઈદગાહ વિસ્તારથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી રેલી યોજી હતી. તેમાં આદિવાસી સમાજના વિકાસ માટે શિક્ષણના મહત્વ પર ભાર મુકાયો હતો. મહીસાગર જિલ્લાના સંતરામપુર જેલના અધિકારીઓ અને કેદીઓ દ્વારા ભગવાન બિરસા મુંડાને યાદ કરી કેદીઓ દ્વારા આદિવાસી નૃત્ય પ્રસ્તુત કરાયું હતું. રાજ્યના બે પર્વતારોહકે હિમાલયના માઉન્ટ યુનામ શિખર સર કરી તિરંગો લહેરાવ્યો છે. ડાંગના પર્વતારોહક યુવક ભોવન રાઠોડે માઉન્ટ યુનમના 6,111 મીટર ઊંચા શિખરની ટોચ પર તિરંગો લહેરાવ્યો છે. આ અભિયાનમાં કુલ 10 પર્વતારોહકો જોડાયા હતા, જેમાંથી માત્ર 4 પર્વતારોહકો જ સફળતાપૂર્વક શિખરની ટોચ સુધી પહોંચી શક્યા હતા. બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના પ્રકૃતિપ્રેમી કૈલાશ જાનીએ પણ સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે 20,049 ફૂટની ઊંચાઈ ધરાવતું માઉન્ટ યુનમ શિખર સર કર્યું. કૈલાશ જાની એક કિડની ધરાવતા હોવા છતાં આ સિદ્ધિ હાંસલ કરી તે બિરદાવવા લાયક છે. રાજ્યમાં 4 દિવસ વિવિધ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતા છે. આવતીકાલે પણ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના છે. ગીર પૂર્વની જસાધાર રેન્જમાં સિંહ પજવણી મામલે 2 શખ્સને ઝડપી લેવાયા છે. પજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વન વિભાગે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં બંને શખ્સોએ પ્રતિબંધિત વન વિસ્તારમાં પ્રવેશ કર્યો હોવાની વિગતો સામે આવી છે. બંને સામે વન્યજીવ સંરક્ષણના નિયમો તથા પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ અંગેની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: कहीं भूल से तू न समझ बैठे कि मैं तुझसे मोहब्बत करता हूँ।
1: तो अब छाए गीत के इस खूबसूरत शुरू की महफिल से मंजरी वर्मा को दीजिए इजाजत, एक प्यार भरे नमस्कार से विदा लेती हूँ, शुभ रात्रि।
2: ये है विविध भारती राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन। तराने नए पुराने कार्यक्रम लेके हम हाजिर होंगे बस थोड़ी ही देर में।
3: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
4: હા, વરસાદમાં.
3: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
5: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, મઝેદાર નહીં અસરદાર ભારત કા ગમ એક્સપર્ટ.
6: જરૂર સુનિયે પિટારા, ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ AISSMS પુણે, અ પ્રીમિયમ હેરિટેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સ.

0: श्रोता मित्रों, FM बैंड 93.9 मेगा हर्ट्स पर आप सांभळी रह्या छो विविध भारतीनु वडोदरा केन्द्र पूजा प्लस। पूजा मॉन्सून सेलमा आ वर्षे फायदानो वरसाद। मेन्स गार्मेंट्स पर 50% सुधी डिस्काउंट। पूजा प्लस, रावपुरा, वडोदरा।
1: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને?
2: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
1: કઈ ઓફર?
2: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
1: બસ એટલું જ?
2: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5000 સુધીની બચત.
1: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી.
2: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ એટ રાવપુરા.
3: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
4: હા, વરસાદમાં.
3: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: દોસ્તો, છોટે સે અંતરાલ કે બાદ આપ સભી કા ફિર એક બાર સ્વાગત હૈ કાર્યક્રમ તરાને નયે પુરાને મેં. આપ સુન રહે હૈ રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન વિવિધ ભારતી.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: KJIT સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: પૂજા પ્લસ,
4: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
5: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
4: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
3: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહી રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
6: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
7: હા, વરસાદમાં.
6: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે up to 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સહિત દેશભરમાં આજથી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ. માનવ હુમલામાં સંડોવાયેલા સિંહો માટે આંબરડી સફારી પાર્કમાં ખાસ સીમિત ક્ષેત્ર બનાવાશે. રાજ્ય સહિત વિશ્વભરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ. કતાર એરવેઝની ફ્લાઇટમાં અમદાવાદ આવેલા મુસાફર પાસેથી અંદાજે 66 લાખ રૂપિયાનું સોનું પકડાયું. રાજ્યમાં સામાન્ય કરતાં 9% વધુ વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્રમાં હજુ 13% ઘટ. અને અમદાવાદમાં યોજાનાર એશિયા બાસ્કેટબોલ કપમાં 3 ગુજરાતી દેશનું પ્રતિનિધિત્વ કરશે. સમાચાર વિગતવાર. રાજ્ય સહિત દેશભરમાં આજથી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે. આ મહિનાની 17મી તારીખ સુધી યોજાનાર આ પહેલનો ઉદ્દેશ નાગરિકોને રાષ્ટ્રધ્વજ ફરકાવવા અને દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને ભારતના સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરતી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. રાજ્યમાં 17 ઓગસ્ટ સુધી રાષ્ટ્રભક્તિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, ત્યારે આજે વિવિધ સ્થળોએ તિરંગા યાત્રા યોજાઈ. કચ્છ જિલ્લાના ભુજમાં સીમા સુરક્ષા દળની 176મી બટાલિયને બાઇક રેલી યોજી, જેમાં દેશભક્તિની ભાવનાથી સરહદ સુરક્ષા દળના અધિકારીઓ અને સૈનિકોએ જોડાયા. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસમાં પણ તિરંગા યાત્રા યોજવામાં આવી. હરઘર તિરંગા અભિયાન અંતર્ગત આ વર્ષે સમગ્ર રાજ્યમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવશે. આ ઉપરાંત રાજ્યભરમાં 1200થી વધુ તિરંગા યાત્રાઓનું પણ આયોજન કરાયું છે. માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને રાખવા માટે આંબરડી સફારી પાર્કમાં ખાસ સીમિત ક્ષેત્ર બનાવાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર અમરેલીમાં આવેલ આ પાર્કમાં વન વિભાગ 100 હેક્ટર વિસ્તારમાં સીમિત ક્ષેત્રનું નિર્માણ કરશે. આ અંગે અગ્રમુખ્ય વન સંરક્ષક અને વન દળના વડા ડોક્ટર જયપાલ સિંઘે જણાવ્યું, માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને આંબરડી સફારી પાર્કમાં ફેન્સિંગ કરીને તેમને અનુકૂળ વાતાવરણ અંતર્ગત રાખવામાં આવશે. આ કામગીરી માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે અને તે અંગેની જરૂરી કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સુરતમાં સુરત વેપાર અને કાપડ મહામંડળ ફોસ્ટાની વાર્ષિક સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન તેમણે વેપાર, કાપડ અને ઉદ્યોગ ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કર્યો. વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકોની અપેક્ષાઓ અને વિકાસની

0: શક્યતાઓ પર પણ ચર્ચા કરવામાં આવી. બેઠક બાદ શ્રી સંઘવીએ પ્રતિક્રિયા આપી.
1: મોદી જી કે પ્રયાસ સે ભારત કે યુવાઓ કે લિયે ઓર ખાસ તૌર કે ભારત કે યુવા વેપારીઓ કે લિયે બહોત હી બડી તક ઉપલબ્ધ હુઈ હે ઓર યે તક હમ સબકો સાથ મે મિલકે યાની કે રાજ્ય સરકાર ઓર વેપારી સબ સાથ મે મિલકે એક સાથ પ્રયાસ કરેંગે ઓર યે નયે દેશો મે જો માર્કેટ ખુલા હે હમારે લિયે ઉસકા હમ ભરપૂર ફાયદા લેંગે.
0: રાજ્ય સહિત વિશ્વભરમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ડાંગમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પરંપરાગત વેશ પરિધાન અને વાજિંત્રો સાથે ડાંગી કહાડિયા અને પાવરીના સુરતાલે આદિવાસી સમુદાયના લોકો નાચતા ગાતા જોવા મળ્યા. વઘઈ ખાતે બિરસા મુંડા મેદાનથી ભવ્ય રેલી નીકળી. બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસ ઉત્સાહભેર ઉજવાયો. શહેરના જૂના બસ સ્ટેન્ડ પાસે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું લોકાર્પણ કરાયું. છોટાઉદેપુરમાં વિવિધ સ્થળોએ આદિવાસી સમાજ દ્વારા ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ આદિવાસી સમાજના લોકો પરંપરાગત વાદ્યોના તાલે નાચગાન કરતા રેલીમાં જોડાયા. વલસાડના ધરમપુરમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે 50,000થી વધુ લોકો રેલીમાં જોડાયા. ઉપરાંત દમણ, મહીસાગર, જામનગર અને ગોધરામાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કતાર એરવેઝની ફ્લાઇટમાં અમદાવાદ આવેલા મુસાફર પાસેથી અંદાજે 66 લાખ રૂપિયાનું સોનું પકડાયું. અમારા પ્રતિનિધિ જણાવે છે કે સીમા શુલ્કના એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ દોહા થઈને જેદ્દાહથી મૂળ ગોધરાના એક યુવાન મુસાફરને અટકાવાયો હતો. તપાસ દરમિયાન આ મુસાફર પાસેથી 467 ગ્રામ સોનાની પેસ્ટ મળી આવી. આ મુસાફર દાણ ચોરી કરીને કોના માટે સોનું લાવ્યો હતો તે બદલ તેને કેટલી રકમ ચૂકવવામાં આવી હતી તે દિશામાં સીમા શુલ્ક વિભાગે તપાસ હાથ ધરી. સીઆઈડી ક્રાઇમ એન્ડ રેલવેઝના ડીજીપી ડોક્ટર KLN રાવની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે આજે ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ, જેમાં રેલવે વિસ્તારમાં મુસાફરોની સુરક્ષા, EFIR, CCTV, સર્વેલન્સ અને માદક પદાર્થોની હેરફેર સામે કડક કાર્યવાહી અંગે સમીક્ષા કરવામાં આવી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ફોલો કરશો. આવતીકાલે 10 ઓગસ્ટે ગીર જંગલ સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે. પોરબંદર ખાતે રાજ્યકક્ષાનો સિંહ દિવસ ઉજવાશે. ઉજવણી અંતર્ગત સિંહ સંરક્ષણ અંગેની જાગૃતિ રેલી, પરિસંવાદ, વિવિધ શાળાઓમાં ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને ગીરવાસીઓ અને માલધારીઓ સાથે ગીર સંવાદ કાર્યક્રમ યોજાશે. આ અંગે નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરે વધુ માહિતી આપી છે.
2: અમદાવાદ હૈ ઉસમે રંદુકા તાલુકા હૈ ઉસમે ઓર કચ્છમે ભી ઇસ બાર પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કિયા જાયેગા ઓર ઇસકે રિગાર્ડિંગ જો ભી હમારી તૈયારીયાં હૈ વો સભી કમ્પ્લીટ હો ચુકી હૈ. એજ્યુકેશન વિભાગ કે સાથ મે જો ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર્સ ઓર DPO ઓર BRC CRC વગેરે કે સાથ મે જો મીટિંગ્સ હોની થી, તાલુકા કોઓર્ડિનેટર્સ ઓર ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર્સ કે સાથ જો મીટિંગ હોની થી વો સભી હો ગઈ હૈ. સભી લેન્ડસ્કેપ મે જો વન વિભાગ કે જો DCFs હૈ ઉનકે સાથ ભી શાસન મે હમ લોગો કી વર્ચ્યુઅલ ઓર હાઇબ્રિડ મોડ મે મીટિંગ હો ચુકી હૈ. ઇસકે સાથ સાથ જો સભી જગહ પર કિટ વગેરે પહોંચાની થી વો ભી કમ્પ્લીટ હો ચુકી હૈ.
0: પંચમહાલના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે 5 દિવસથી બંધ રોપવે સેવા આજથી ફરીથી શરૂ થઈ છે. ખાનગી કંપની દ્વારા 3-7 ઓગસ્ટ દરમિયાન રોપવેની મરામત અને જરૂરી તકનીકી કામગીરી કરાઈ હતી. કામગીરી પૂર્ણ થતાં સેવા રાબેતા મુજબ શરૂ કરાઈ છે. રોપવે શરૂ થતાં મહાકાળી માતાના દર્શને આવતા યાત્રિકોને ઝડપી અને સુવિધાજનક પરિવહનની સુવિધા મળશે. હવામાન. રાજ્યમાં સામાન્ય કરતાં 9% વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં હજુ 13% ઘટ નોંધાઈ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. દરમિયાન આગામી 4 દિવસ વિવિધ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે 11 ઓગસ્ટે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં છૂટાછવા સ્થળોએ યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે.
3: अगले 7 दिन में सौराष्ट्र कच्छ में छिटपुट से कुछ स्थानों पर और गुजरात रीजन में कुछ स्थानों से लेकर कई स्थानों पर बारिश हो सकती है. इसमें जो लो प्रेशर एरिया है उसके प्रभाव से हम 11 अगस्त को हैवी रेन भी एक्सपेक्ट कर रहे हैं, आइसोलेटेड हैवी, जिसमें कि जो हमारे डिस्ट्रिक्ट हैं इन डिस्ट्रिक्ट हैं इनमें आइसोलेटेड छिटपुट स्थानों पर भारी वर्षा हो सकती है.
0: અમદાવાદમાં યોજાનાર ફિબા અંડર 18 એશિયા બાસ્કેટબોલ કપમાં ખેલાડી કોચ અને ફિઝિયો તરીકે

0: ત્રણ ગુજરાતી દેશનું પ્રતિનિધિત્વ કરશે. છેલ્લા એક મહિનાથી અમદાવાદ ખાતે ચાલી રહેલા ભારતીય ટીમના સઘન પ્રશિક્ષણ કેમ્પ બાદ જાહેર થયેલી આખરી 12 સભ્યોની ટીમ અને સપોર્ટ સ્ટાફમાં ગુજરાતની ત્રિપુટીએ સ્થાન મેળવ્યું છે. ભાવનગરના ઉભરતા ખેલાડી રોનાલ્ડો હોપકિન્સ મુખ્ય ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે, જ્યારે રમતગમત વિભાગના અનુભવી કોચ નરેન્દ્ર દેસાઈ આસિસ્ટન્ટ કોચ તરીકે, ડોક્ટર કૃણાલ ચુડાસમા લીડ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે ભારતીય અંડર 18 પુરૂષ ટીમની કમાન સંભાળશે. આ અંગે આસિસ્ટન્ટ કોચ નરેન્દ્ર દેસાઈએ પ્રતિક્રિયા આપી છે.
1: છેલ્લા એક મહિનાથી આપણને નાણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આપણો ઇન્ડિયન ટીમનો કેમ્પ લાગી રહ્યો છે. વર્લ્ડ ક્લાસ લેવલની ફેસિલિટીઝ છે. આપણા ટોટલ 12 પ્લેયરો રિપ્રેઝેન્ટ કરશે ભારતની ટીમમાં અને ટોટલ 16 કન્ટ્રીઓ આવવાની છે. આપણે ખૂબ જ સારી મહેનત કરી છે અને ખૂબ જ સારું પરફોર્મન્સ આપીએ એવી હું આશા વ્યક્ત કરું છું.
0: રાજ્યના બે પર્વતારોહકે હિમાલયમાં 6000 મીટર ઊંચું માઉન્ટ યુનમ શિખર સર કરી તિરંગો લહેરાવ્યો છે. ડાંગના પર્વતારોહક યુવક ભુવન રાઠોડે માઉન્ટ યુનમમાં 6111 મીટર ઊંચા શિખરની ટોચ પર તિરંગો લહેરાવ્યો છે. આ અભિયાનમાં કુલ 10 પર્વતારોહક જોડાયા હતા, જેમાંથી 4 પર્વતારોહક જ સફળતાપૂર્વક શિખરની ટોચ સુધી પહોંચી શક્યા હતા. બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના પ્રકૃતિપ્રેમી કૈલાશ જાનીએ પણ આ સિદ્ધિ હાંસલ કરી છે. કચ્છની ધરા આજે વધુ એક ભૂકંપના હળવા કંપનથી ધ્રુજી ઉઠી છે. આજે બપોરે 1:34 કલાકે રાપર નજીક 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 15 કિલોમીટર દૂર રામબાવ અને ખેંગાર પર વચ્ચે નોંધાયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાંથી 1 કિલોગ્રામથી વધુ માદક પદાર્થનો જથ્થો ઝડપાયો છે. દ્વારકા જિલ્લા પોલીસે રાવલ ગામે દરોડા પાડ્યા હતા, જેમાં એક શખ્સ પાસેથી 2,64,000 રૂપિયાની કિંમતનો માદક પદાર્થ મળી આવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સહિત દેશભરમાં આજથી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ. માનવ હુમલામાં સંડોવાયેલા સિંહો માટે આંબરડી સફારી પાર્કમાં ખાસ સીમિત ક્ષેત્ર બનાવાશે. રાજ્ય સહિત વિશ્વભરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી. અને રાજ્યમાં સામાન્ય કરતાં 9% વધુ વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્રમાં હજુ 13%ની ઘટ. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: सपना होता है कि कैसे वो आगे बढ़ता है, अपनी योग्यता और निपुणता की सारी परीक्षा उत्तीर्ण कर

શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 93.9 મેગા હર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર. લેકે પહેલા પહેલા પ્યાર, ભરકે આંખો મેં ખુમાર, જાદુનગરી સે આયા હૈ કોઈ જા

જાદુગર આ શબ્દો મજરૂહ સુલતાનપુરીના છે. એક ફિલ્મ કાર્યક્રમ અંતર્ગત સાંભળીએ એક ફિલ્મનું ગીત. ઓપી નૈયરના સંગીતબદ્ધ કરાયેલા ગીતમાં સ્વર આપ્યો છે શમશાદ બેગમ, આશા ભોસલે, મોહમ્મદ રફી. સીઆઈડી ફિલ્મનું આ ગીત સાંભળીએ.

આ ફિલ્મી ગીત આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી. થોડી જ ક્ષણોમાં અમદાવાદથી પ્રસારિત આપ સાંભળશો સમાચાર.

0: આકાશવાણી સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને વિકસિત ભારતમાં યોગદાન આપવા અનુરોધ કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પુડુચેરીમાં હર ઘર તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી રવાના કરી. પીએમ આવાસ યોજના શહેરી અને તેના બીજા તબક્કા હેઠળ અત્યાર સુધીમાં 1,25,00,000થી વધુ ઘરો મંજૂર કરાયા. દેશભરમાં વિશ્વ આદિવાસી દિવસની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ. અને રશિયા અને યુક્રેન વચ્ચે સામસામેના હુમલામાં અનેક નાગરિકોના મોત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને વિકસિત ભારત બનાવવા માટે યોગદાન આપવાના તેમના સામૂહિક સંકલ્પને નવીનીકરણ કરવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ત્રિરંગો રાષ્ટ્રનું ગૌરવ છે અને દેશ માટે હંમેશા શ્રેષ્ઠ આપવા માટે પ્રેરણાનો સતત સ્ત્રોત છે. પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે આ વર્ષના પ્રયાસો વંદે માતરમને સમર્પિત છે, કારણ કે તે તેની 150મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પુડુચેરીના મુરુગા થિયેટર સિગ્નલ ખાતે હરઘર તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી રવાના કરી, જેમાં મોટી સંખ્યામાં લોકો તિરંગો લહેરાવી રેલીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપરાજ્યપાલ કે કૈલાશનાથન, પુડુચેરીના ગૃહમંત્રી એ નમસ્સવયમ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જી એન એસ રાજશેખરન અને ભાજપ પ્રમુખ વીપી રામલિંગમ હાજર રહ્યા હતા. આ અગાઉ ગૃહમંત્રીએ ગોરીમેડુમાં પોલીસ તાલીમ શાળાના મેદાનમાં પુડુચેરી પોલીસને રાષ્ટ્રપતિ પોલીસ રંગ પ્રદાન સમારોહમાં ભાગ લીધો હતો. શ્રી શાહે પુડુચેરી પોલીસને અભિનંદન આપતા કહ્યું કે રાષ્ટ્રપતિ પોલીસ રંગ પ્રાપ્ત કરવો એ કોઈપણ શિસ્તબદ્ધ પોલીસ દળના જીવનની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણોમાંની એક છે.
1: રાષ્ટ્રપતિ ધ્વજ કિસી ભી ડિસિપ્લિન ફોર્સ કે લિએ ઉસકે જીવન કાલ કા સબસે ગૌરવપૂર્ણ ક્ષણ હોતા. પુદુચેરી પોલીસ ભલે હી સંખ્યા મેં 5,000 સે કમ હો, મગર આપ ઇસ દેશ કી આધ્યાત્મિક ધરોહર કો સંભાલે હુએ પુદુચેરી કી રક્ષા, આંતરિક સુરક્ષા ઓર પુદુચેરી કે સન્માન કી રક્ષા કરને કા કામ કરતે હૈ.
0: આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને તેના બીજા તબક્કા હેઠળ અત્યાર સુધીમાં 1,25,00,000થી વધુ ઘરો મંજૂર કરવામાં આવ્યા છે. આમાંથી દેશભરમાં 1,00,00,000થી વધુ ઘરો પૂર્ણ થઈ ગયા છે અને લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે, જેમાં લગભગ 1,00,00,000 ઘરો મહિલાઓને ફાળવવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, ઓડિશા, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગણા, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સહિત 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળના બીજા તબક્કા હેઠળ 2,09,000થી વધુ ઘરો મંજૂર કરાયા છે, જેમાં મહિલાઓને 2,03,000થી વધુ ઘરો ફાળવવામાં આવ્યા છે. વરિષ્ઠ નાગરિકો માટે 16,600થી વધુ ઘરો મંજૂર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય શિક્ષણમંત્રી પ્રહલાદ જોશીએ આજે રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી એનટીએ સંબંધિત બાબતો પર શિક્ષણ મંત્રાલયના સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી જોશીએ જણાવ્યું હતું કે આ બેઠકમાં તેમણે સંસ્થાકીય પદ્ધતિઓને વધુ મજબૂત બનાવવા, પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા અને વિદ્યાર્થીઓ પ્રત્યે વધુ પ્રતિભાવ સુનિશ્ચિત કરવા માટે લેવાનારા આગળના પગલાં જેવા વિવિધ મુદ્દાઓ ઉપર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે સરકારનું મુખ્ય ધ્યેય એક મજબૂત, પારદર્શક અને વિશ્વસનીય પરીક્ષા વ્યવસ્થા બનાવવા પર છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ ખાંડના વર્તમાન સ્ટોકની સ્થિતિ, ઉત્પાદન સ્તર અને ચાલુ ખાંડ સિઝન માટે તેની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવા માટે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ

ના સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી. બેઠક દરમિયાન શ્રી જોશીએ ઉપલબ્ધતા અને તેના પર નજીકથી દેખરેખ રાખવા અને ખાંડનો પૂરતો સ્ટોક જાળવવા તથા સમગ્ર સિઝન દરમિયાન સ્થિર પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સમયસર પગલાં લેવા ઉપર ભાર મૂક્યો હતો. આદિવાસી લોકોના અધિકારો, સંસ્કૃતિ, પરંપરાઓ અને યોગદાનને ઓળખવા માટે આજે વિશ્વભરમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ 1994માં આદિવાસી લોકો વિશે જાગૃતિ લાવવા અને તેમની સંસ્કૃતિ અને પરંપરાગત જ્ઞાન પ્રણાલીઓનું જતન કરવા માટે આ દિવસની સ્થાપના કરી હતી. આ વર્ષની થીમ આદિવાસી દાયણ, સન્માન, જીવન અને દેખભાળનું સંરક્ષણ છે. આ પ્રસૂતિ વખતની દેખભાળને જાહેર આરોગ્ય અને સમુદાય સ્વાસ્થ્યમાં આદિવાસી દાયણની ભૂમિકા ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આંધ્રપ્રદેશમાં રાજ્ય આદિવાસી કલ્યાણ વિભાગ હેઠળ ગુટુરમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે ગ્રામીણ વિકાસ અને સંદેશાવ્યવહાર રાજ્યમંત્રી ડોક્ટર પેમ્માસાની ચંદ્રશેખર હાજર રહ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે ભારત છોડો આંદોલનની 84મી વર્ષગાંઠ પર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ તકે શ્રી ફડણવીસે જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય સેનાનીઓની દેશભક્તિ અને બલિદાન પેઢીઓને પ્રેરણા આપે છે. તેમણે કહ્યું કે ઓગસ્ટ ક્રાંતિ દિવસ એ અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરે છે, જેમની હિંમત અને દ્રઢ નિશ્ચયથી ભારતની સ્વતંત્રતા લડત મજબૂત બની હતી. શાળાના બાળકોને વિવિધ ક્ષેત્રના લોકોએ દક્ષિણ મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે શહીદોના સ્મારકની મુલાકાત લઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આજે સમગ્ર ત્રિપુરામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં સ્વદેશી સમુદાયોના અધિકારો, સંસ્કૃતિ અને વિકાસને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો યોજાયા. અગરતલામાં સુકાંત એકેડેમી ખાતે રાજ્યસ્તરનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યના વનમંત્રી અનિમેષ દેબબર્માએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. કાર્યક્રમનો વિષય હતો ત્રિપુરામાં સ્વદેશી સમુદાયો, વન ઇકોસિસ્ટમના રક્ષકો. આ પ્રસંગે બોલતા શ્રી દેબબર્માએ કહ્યું કે સરકાર જંગલો અને પ્રકૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને સ્વદેશી સમુદાયોના વિકાસને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે. આજે સમગ્ર મહારાષ્ટ્રમાં પણ વિશ્વ આદિવાસી દિવસ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો, જેમાં નાગપુર અને અન્ય જિલ્લાઓમાં હજારો આદિવાસી સમુદાયના સભ્યોએ ઉજવણીમાં ભાગ લીધો. નાગપુરમાં શહેર અને પડોશી વિસ્તારના લોકોએ ગોંડ રાજા ભક્ત બુલંદશાહ સ્મારક અને વિધાન ભવન નજીક આદિવાસી ગોવારી શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રશિયા અને યુક્રેન વચ્ચે રાતોરાત હુમલાઓ થયા છે, જેમાં ઘણા નાગરિકોના મોત થયા છે અને બંને પક્ષે ઘણા લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. રશિયાના બેલ્ગોરોડ ક્ષેત્રમાં યુક્રેનિયન ડ્રોન હુમલાઓમાં 5 લોકો માર્યા ગયા છે અને 4 વર્ષના છોકરા સહિત લગભગ 24 લોકો ઘાયલ થયા છે. પ્રાદેશિક અધિકારીઓએ જણાવ્યું છે કે હુમલાઓમાં 29 એપાર્ટમેન્ટ બિલ્ડિંગો અને 5 ખાનગી મકાનોને નુકસાન થયું છે. યુક્રેનમાં રશિયન મિસાઇલ હુમલાઓ ખાર્કિવના સાલ્ટીવસ્કી જિલ્લામાં એક બહુમાળી રહેણાંક ઇમારત પર પડ્યા હતા. પ્રાદેશિક ગવર્નર ઓલે સિનિહુબોવે જણાવ્યું છે કે આ હુમલામાં 2 લોકોના મોત થયા છે અને અન્ય 13 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર કાળા સમુદ્રના બંદર શહેર ઓડેસામાં શહેર અને આસપાસના વિસ્તારોમાં ડઝનબંધ મિસાઇલો અને ડ્રોનથી હુમલાઓ થયા બાદ 8 લોકો ઘાયલ થયા હતા. દરમિયાન રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેના રાતોરાત હુમલાઓમાં યુક્રેનના ખાર્કિવ ક્ષેત્રમાં ડ્રોન સ્ટોરેજ સુવિધાઓ તેમજ ઓડેસા બંદર પર ઇંધણ ડેપો અને અન્ય લશ્કરી પુરવઠા સુવિધાઓને લક્ષ્ય બનાવવામાં આવી હતી. રશિયન સંરક્ષણ મંત્રાલયે એવો દાવો પણ કર્યો હતો કે તેના દળોએ રાતોરાત 153 યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા હતા, જેમાં ક્રિમિયા અને કાળા સમુદ્ર અને એઝોવ સમુદ્ર પરના ડ્રોનનો સમાવેશ થાય છે. ભારતીય નૌકાદળ અને અમેરિકી નૌકાદળ આવતીકાલથી 14 ઓગસ્ટ સુધી કોચીના સધર્ન નૌકાદળ કમાન્ડ ખાતે વિસ્ફોટક ઓર્ડનન્સ ડિસ્પોઝલ કવાયત કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે દ્વિપક્ષીય કવાયતનો ઉદ્દેશ બંને નૌકાદળના નિષ્ણાંત ડાઇવિંગ અને ઇઓડી ટીમો વચ્ચે આંતર કાર્યક્ષમતા વધારવા અને વ્યવસાયિક સહયોગને મજબૂત બનાવવાનો છે. 5 દિવસીય કવાયતમાં વિષય નિષ્ણાંત વિનિમય, ક્રોસ ટ્રેનિંગ, સાધનો પ્રદર્શન અને દ્રશ્ય આધારિત વ્યવહાર કવાયતોનો સમાવેશ થશે. મંત્રાલયે જણાવ્યું હતું કે બંને દેશોની નૌકાદળ 2005થી સંયુક્ત બચાવ અને ઇઓડી કવાયતો કરી રહી છે અને આગામી કવાયત આ વિશિષ્ટ દ્વિપક્ષીય તાલીમ કવાયતની 8મી આવૃત્તિ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને હરઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને વિકસિત ભારતમાં યોગદાન આપવા અનુરોધ કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પુડુચેરીમાં હરઘર તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી રવાના કરી. પીએમ આવાસ યોજના શહેરી અને તેના બીજા તબક્કા હેઠળ અત્યાર સુધીમાં 1,25,00,000થી વધુ ઘરો મંજૂર કરાયા. દેશભરમાં વિશ્વ આદિવાસી દિવસની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ અને રશિયા અને યુક્રેન વચ્ચે સામસામેના હુમલામાં અનેક નાગરિકોના મોત થયા.
આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. આવતીકાલે સવારે 7:10 આ પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.